પુરુષોત્તમ ઉપાધ્યાય. અને સાથીઓને આપણે સાંભળ્યા, અને હવે સાંભળીએ પ્રફુલ દવે, કિશોર મનરાજા અને સતીશ દેહરાને.

ભવ સાગરના મોતી કાર્યક્રમમાં કાર્યક્રમની અંતિમ રચના સાંભળીએ સુરેશ રાવલ અને મથુર કણજારિયાના સ્વરમાં.

મથુર કણજારિયા અને સુરેશ રાવલના સ્વરમાં ગવાયેલા ભક્તિ રચના સાથે જ આજનો આ ભવસાગરના મોતી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે, એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર. 6:35 થવા જાય છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત તુલસીદાસ કૃત શ્રી રામચરિત માનસ ગાન હવે અમે રિલે કરીશું.

0: મિત્રો, હમણાં જ આપ શ્રી રામચરિત માનસ ગાન સાંભળી રહ્યા હતા. આજના ભાગના ગાયક કલાકાર હતા મહેન્દ્ર કપૂર, સંગીત હતું સતીશ પાટિયાનું.
1: આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે, એફએમ બેન્ડ 102.2 MHz પર. આજનો સુવિચાર, શાંતિપૂર્વકનો વિચાર સવારના સૂર્ય સમાન છે, જે અસત્યમાં સત્યની કલ્પના કરે છે અને સત્યમાં અસત્યને નિહાળે છે તે કદી સત્યને પામી શકતો નથી. ભગવાન ગૌતમ બુદ્ધ. સદભાગ્ય હંમેશા પરિશ્રમની સાથે જ હોય છે. ગોલ્ડ સ્મિથ.

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે, એફએમ બેન્ડ 102.2 MHz પર. હવે પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

શ્રોતા મિત્રો, અત્યારે રૂપરેખામાં તુર્ત જ 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર, ત્યારબાદ 7 વાગ્યે હિન્દીમાં અને 7:05 અંગ્રેજીમાં સમાચાર અમે રીલે કરીશું. 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી

પ્રસારિત પ્રાદેશિક સમાચાર રિલે થશે. સાત અને વીસ મિનિટે ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં લલિતા ઘોડાધરા, પ્રફુલ દવે અને મેહુલ ચૌહાણને આપ સાંભળશો. સાત અને પિસ્તાળીસે અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર, આઠ વાગે દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત હિન્દીમાં, તેમજ સવા આઠ વાગે અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ રિલે થશે. સાડા આઠ વાગે હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમમાં ફિલ્મ મેં પ્રેમ કી દિવાની, ઢાઈ અક્ષર પ્રેમ કે, મેને પ્યાર ક્યું કિયા, પ્રેમ રતન ધન પાયો, ટોયલેટ, એક પ્રેમ કથા અને તલાશ ફિલ્મના ગીત પ્રસારિત થશે. નવ વાગે મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું. દસ વાગે આજે આપ સાંભળશો આકાશવાણી રેડિયોના 90 વર્ષમાં ઉજવણીના ઉપલક્ષમાં વિશેષ મુલાકાત પર આધારિત કાર્યક્રમ, જેમાં રમેશભાઈ પટેલની વિપુલ પુરોહિતે લીધેલી મુલાકાત પ્રસારિત કરીશું. આ ઉપરાંત હિન્દી ફિલ્મ ગીત અને 10:30 વાગે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોના સહપ્રસારણમાં 10:30 વાગે હિન્દી ફિલ્મ ગીત, 10:45 ગુજરાતી સુગમ સંગીત, 11 વાગે ફિલ્મ ગીતોનો કાર્યક્રમ, 11:30 વાગે આજના અતિથિ કાર્યક્રમ અને 12:30 વાગે સહિયર કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી અમે રિલે કરીશું. આ ઉપરાંત સમયાંતરે ગુજરાતીમાં મુખ્ય મુખ્ય સમાચાર રિલે થશે. બપોરે 1 વાગે વિવિધ ભારતીના કાર્યક્રમમાં ગીતમાલા કાર્યક્રમ, બપોરે 2 વાગે ત્રિવેણી અને 2:35 મિનિટે હિન્દી ફિલ્મ સંગીત, તેમજ 3 વાગે સખી સહેલી અને 4 વાગે પિટારા સેહતનામા કાર્યક્રમ, તેમજ સાંજે 5 વાગે છાયા ગીત આકાશવાણીના વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત મુંબઈથી રિલે થશે. આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી સાંભળશો આપ 5:30 વાગે પ્રાયોજિત કાર્યક્રમ NCERT દ્વારા પ્રાયોજિત ઉમંગ કાર્યક્રમનું પ્રસારણ. 6 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે, દિલ તો પાગલ હૈ, હમ આપકે હૈ કૌન, વિરાસત, જખમ, દુશ્મન, આ અબ લૌટ ચલે, હમ સાથ સાથ હૈ અને કહો ના પ્યાર હૈ, તેમજ તક્ષક ફિલ્મના ગીત પ્રસારિત કરીશું. 7:10 મિનિટે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર રિલે થશે. 7:20 મિનિટે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળશો કૃષિ જગત કાર્યક્રમમાં વિજયસિંહ સોલંકીને, ખેતીમાં અધિક માસનો અધિક મહિમા, આ વિશે વાત કરશે. 7:50 મિનિટે અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રિલે થશે. 8 વાગે સુરમાધુરી કાર્યક્રમ અને 8:15 વાગે હિન્દી ફિલ્મ ગીત, તેમજ 8:30 વાગે ગુજરાતી લોકગીતોનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી અમે રિલે કરીશું. રાત્રે 8:45 મિનિટે આપ સાંભળશો અમદાવાદથી પ્રસારિત સમાચાર સંધ્યા અને 9 વાગે અંગ્રેજી સમાચાર રિલે થશે. ત્યારબાદ રાત્રે 9:15 વાગે વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ. આપકે લીએ હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ, 9:30 વાગે ફિલ્મ સંગીત, 10 વાગે ફિલ્મ સંગીત અને રાત્રે 10:30 વાગે હિન્દી ફિલ્મ સંગીત અમે આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત રિલે કરીશું. અને રાત્રે 11 વાગે દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં, તેમજ 11:05 મિનિટે અંગ્રેજીમાં સમાચાર રિલે થશે. તો શ્રોતા મિત્રો, આથી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. 6:55 મિનિટ થવા જાય છે દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર. બસ હવે થોડી જ વારમાં અમે રિલે કરીશું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસર યોજનાને નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું રાજ્યમાં 36 લાખ પશુપાલક બહેનો પ્રતિદિન 200 કરોડ રૂપિયાની આવક મેળવે છે. રાજકોટ અને અમદાવાદમાંથી 280 કિલો ચાંદી ઝડપાઈ. રાજ્યના 10 શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી કલ્પસર યોજનાને સાકાર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીના નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન કલ્પસર યોજના માટે ટેકનિકલ સહયોગ અંગેના આશયપત્ર પર હસ્તાક્ષર કરાયા છે, જેનાથી રાજ્યને જળ સંસાધન ક્ષેત્રે નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. કલ્પસર યોજના રાજ્યની જળ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રી મોદીએ રવિવારે નેધરલેન્ડના વિશ્વ પ્રસિદ્ધ ડેમ અફસ્લુઇટડીજની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે કલ્પસર યોજના ખંભાતના અખાતમાં એક વિશાળ ડેમ બાંધી સમુદ્રને મળતી 7 નદીઓના જળનો ઉપયોગ કરવાની યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખંભાતના અખાત પર મીઠા પાણીનું એક વિશાળ જળાશય બનાવવાનો છે. આ યોજના સાકાર થયા બાદ સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 42 તાલુકાઓમાં અંદાજે 10 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં 36 લાખ પશુપાલક બહેનોના માધ્યમથી દૈનિક 3 કરોડ લીટર દૂધ એકત્રિત કરવામાં આવે છે, જેના પરિણામે દરરોજ અંદાજે 200 કરોડ રૂપિયાની રકમ સીધી બહેનોના બેંક ખાતામાં જમા થાય છે. ગઈકાલે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડના ખર્ચે મધુર ડેરીના તેમણે કહ્યું કે ડેરી ક્ષેત્રમાં સર્ક્યુલર ઇકોનોમીનો અમલ કરીને પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
1: 36 લાખ બહેનો ગુજરાતમાં રોજ 3 કરોડ લીટર દૂધ ઉત્પાદન કરે અને લગભગ 200 કરોડ રૂપિયા રોજ આ બહેનોના ખાતામાં જમા થાય છે. 200 કરોડ રૂપિયા રોજ કોઈ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટને કહીએ ને તો એની આંખો ફાટી જાય. 36 લાખ બહેનોના ખાતામાં અમૂલની ડેરીઓના માધ્યમથી 200 કરોડ રૂપિયાની રાશિ રોજ પહોંચાડવાનું કામ આપણું ડેરી સેક્ટર કરે છે.
0: નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ઝીંગા કિસાન સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે શ્રી પાટીલે જણાવ્યું કે રાજ્યનો વિશાળ દરિયા કિનારો, અનુકૂળ હવામાન અને આધુનિક ટેકનોલોજીનો વધતો ઉપયોગ રાજ્યને એકવા કલ્ચર અને ઝીંગા ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી સ્થાન તરફ આગળ ધપાવી રહ્યો છે.
2: ઝીંગા ઉછેરની અંદર પણ આપણે કંઈક રિસર્ચ કરી રહ્યા છીએ. નવસારીમાં પણ એક ઝીંગા ઉછેર કેન્દ્ર જયારે શરૂ થયું ત્યારે એના ઓપનિંગમાં ગયો હતો, ત્યારે જે એમનું કામ જોયું હતું, જાણ્યું હતું, ત્યારે મને ચોક્કસ લાગ્યું કે આપણા વિસ્તારના ઝીંગા ઉછેરના સાથે જોડાયેલા ભાઈઓ અને બહેનોને જો આ થોડી ટેકનોલોજીનો સપોર્ટ મળે, થોડો આર્થિક સહાય મળે, થોડી સબસિડી મળે તો એ ખૂબ સારું કામ કરી શકે એમ છે. આજે પણ આપણે ઝીંગા ઉછેરમાં ઘણા બધા આગળ હોવા છતાં આવનારા દિવસોમાં પણ એક ટાર્ગેટ લઈને ચાલીએ કે ટોટલ જે ઝીંગા ઉછેર થશે એમાં 2.5 લાખ ક્વિન્ટલ કે એવો કંઈક મેં નંબર આપ્યો હતો એટલું ઉત્પાદન આપણે કરવા માંગીએ છીએ.
0: રાજકોટ અને અમદાવાદમાંથી 280 કિલો ચાંદી ઝડપાઈ છે. ગઈકાલે રાજકોટ હવાઈ મથક પરથી 5 કરોડ કિંમતની 180 કિલો ચાંદી ઝડપાઈ હતી. હીરાસર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર કેન્દ્રીય આઈબીના બાતમીના આધારે એક ગુપ્ત ઓપરેશન દ્વારા ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગાવનાર વેપારીઓની પૂછપરછ જીએસટી દ્વારા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પરથી સ્ટેટ જીએસટીએ 100 કિલો ચાંદી જપ્ત કરી હતી. વલસાડના ઉમરગામમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 15 કરોડના ખર્ચે વિજ્ઞાન કોલેજનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી દેસાઈએ જણાવ્યું કે વર્ષ 2001ના ભૂકંપ બાદ રાજ્યના વિકાસ માટે અનેક આયામો શરૂ કરાયા છે. શિક્ષણથી કોઈ બાળક વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા અભિયાન શરૂ કરાયા છે. તેમણે નવી શિક્ષણ નીતિના અમલ અને

0: લોકોને ભારતની ગૌરવશાળી સંસ્કૃતિથી પરિચિત કરાવવાના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABD ને ફોલો કરશો. વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો ગઈકાલથી પ્રારંભ થયો છે. આ વખતની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલથી માહિતી આપી શકાશે. શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાએ ઓનલાઈન સ્વગણના માટે નાગરિકોને અપીલ કરી છે.
1: આ જે સવગણના આપણે ઓનલાઈન કરાવીશું તો એના જે ડેટા છે એ ખરેખર સરકારમાં આવશે, તો સરકારની જે કઈ યોજનાઓ છે એ યોજનાઓનો લાભ પણ તમને તમારે ઓનલાઈન મોબાઈલ પર મળી જશે અને તમે એ યોજનાઓને પણ એમાં જોઈ શકશો. આ જે સંપૂર્ણ માહિતી તમે તમારે આપવાના છો એ ખરેખર ખૂબ જ ગુપ્ત પણ રાખવામાં આવશે, તો આપણે આ સવગણના પણ ઓનલાઈન કરવી જોઈએ એવી હું આપ સૌને અપીલ કરું છું.
0: સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી, થાનગઢ અને સાયલામાં ભૂમાફિયાઓને પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના દરોડા અંગેની બાતમી અપાતા 42 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ શખ્સો સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવી અધિકારીઓની વિગતો ખનીજ માફિયાઓને આપતા હતા. આ અંગે SP વેદિકા બિહાનીએ વધુ માહિતી આપી.
2: मूली, सायला और थानगढ़ पुलिस स्टेशन ने कंबाइन एक ऑपरेशन किया जिसमें वे सभी व्यक्ति है जो शंकास्पद है या फिर जो एक्टिवली ये रोल निभा रहे थे व्हाट्सएप ग्रुप्स के अंदर या फिर ऑडियो कॉल, वीडियो कॉल जिसके भी द्वारा ये जो ये ऑपरेट कर रहे थे नेटवर्क, जिसमें जो पब्लिक सर्वेंट है, सरकारी कर्मचारी है, उनकी लाइव लोकेशन शेयर करने का काम कर रहे थे, उन सभी व्यक्तियों को यहाँ पे लेकर आया गया है और कड़क तरीके से ब्रीफ किया गया है कि अगर उनकी ये एक्टिविटी कंटिन्यू रहेगी तो इनके खिलाफ और भी ज्यादा सख्त कार्यवाही की जाएगी.
0: आगामी 28 मई ना रोज ઈદ ઉલ ઉઝા એટલે કે બકરી ઈદની ઉજવણી થશે. ગુજરાત ચાંદ કમિટીએ જણાવ્યું કે રવિવારે ચાંદ દેખાયો ન હતો ત્યારે ચાંદ કમિટીએ જાહેરાત કરી હતી કે 19 મે એટલે કે આવતીકાલે મંગળવારે પ્રથમ ચાંદ ગણાશે, જેથી હવે 28 મે ગુરૂવારે બકરી ઈદ ગણાશે. રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. જો કે 2 દિવસ દરમિયાન રાજ્યના લોકોને ગરમીનો અનુભવ કરવો પડી શકે છે. આ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
3: જો મોસમ પ્રણાલી કા કોઈ વિશેષ પ્રભાવ યહાં કે વેધર પે નહીં રહેગા ગુજરાત કે વેધર પે ઓર હમ ઉમીદ કરતે હૈ કે અગલે 7 દિનો કે દૌરાન મોસમ આમતોર પે શુષ્ક રહેગા ગુજરાત કે ઓર જો લોઅર લેવલ્સ મેં અભી જો હવાઓ કી ગતિ કી બાત કરે યા દિશાઓ કી બાત કરે તો પશ્ચિમી સે ઉત્તર પશ્ચિમી હવાએ હૈ લોઅર લેવલ્સ મેં ઓર કોસ્ટલ મેં ફિલહાલ મછુઆરો કે લિયે કોઈ સ્ક્વાલી વેધર યા સ્ક્વાલી વિન્ડ્સ કી કોઈ વાર્નિંગ નહીં દી ગઈ હૈ લેકિન સ્ટ્રોંગ વિન્ડ્સ ચલને કી સંભાવના હૈ જો પહેલે સે ચલી આ રહી હૈ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ કી વજહ સે ઓર જો તાપમાન હૈ તો હમ ઉમીદ કરતે હૈ કી અગલે 2 દિન કે બાદ થોડા સા કોલ આને કી સંભાવના હૈ ફિલહાલ હમ હીટ વેવ કી કોઈ વાર્નિંગ નહીં દે રહે હૈ.
0: બીજી તરફ ગઈકાલે રાજ્યના 10 શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર થયો છે. 44.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ટિસ્કી ગામમાં તળાવમાં ડૂબી જતા કિશોરનું મોત થયું હોવાના અહેવાલ છે. ગામના તળાવમાં નાહવા ગયેલો વિક્રમ બામણીયા નામનો કિશોર પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણ થતાં મોડાસા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે શોધખોળ બાદ કિશોરનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા 194 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.2 ઓવરમાં 5 વિકેટે 197 રન બનાવી લીધા છે. બીજી તરફ આજે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપરકિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. રાજ્યના ડ્રીમ પ્રોજેક્ટ કલ્ચર યોજનાને નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, રાજ્યના 36 લાખ પશુપાલક બહેનો પ્રતિદિન 200 કરોડ રૂપિયાની આવક મેળવે છે. રાજકોટ અને અમદાવાદમાંથી 280 કિલો ચાંદી ઝડપાઈ અને રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસ

0: ને પાર થયો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. એફએમ બેન્ડ 102.9 મેગાહર્ટ્ઝ પરથી 7:20 થઈ છે. સાંભળીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. વિજ્ઞાપન સાંભળીએ સૌ પ્રથમ, ત્યારબાદ સાંભળીશું ભક્તિ રચના.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: कानूनी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી

0: લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. પ્રફુલ દવેને સાંભળી

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી મેહુલ ચૌહાણના સ્વરમાં ગવાયેલ આરાધના કાર્યક્રમના આ ભજન સાથે જ આજનો આ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સવારના 7:45 થઈ છે. સાંભળીએ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં સમાચારનું સહપ્રસારણ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના 4 તબક્કામાં આજે નોર્વે પહોંચશે. પ્રધાનમંત્રી મોદી અને સ્વીડનના પ્રધાનમંત્રી

0: થી દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા સંમત થયા. કેરળમાં આજે કોંગ્રેસ નેતા વી ડી સતીશન મુખ્યમંત્રી તરીકે તેમજ મંત્રીમંડળના 21 સભ્યો શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના 2 દિવસના પ્રવાસે રાયપુર પહોંચ્યા. અને ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્યચંદ્રકો એમ કુલ 10 ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના 4થા તબક્કામાં આજે નોર્વે પહોંચશે. પ્રધાનમંત્રી મોદીનો નોર્વેનો આ પ્રથમ પ્રવાસ હશે. તેઓ 43 વર્ષમાં નોર્વેની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી 3જા ભારત નોર્કેડ સબમિટ અને દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નોર્વેના રાજા હેરાલ્ડ 5મા અને રાણી સોન્જા સાથે પણ મુલાકાત કરશે. શ્રી મોદી નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરવાના છે. પ્રધાનમંત્રી નોર્વેના પ્રધાનમંત્રી સાથે ભારત નોર્કેડ વ્યાપાર અને સંશોધન સમિટને સંબોધિત કરશે. સમિટ દરમિયાન ભારત નોર્કેડ સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. ચર્ચાઓ સ્વચ્છ અને હરિયાળી ટેકનોલોજી અને સમુદ્રી અર્થતંત્ર પર કેન્દ્રિત થવાની અપેક્ષા છે. 3જી ભારત નોર્કેડ શિખર સંમેલન આવતીકાલે યોજાશે. શ્રી મોદીની સાથે નોર્વેના પ્રધાનમંત્રી, ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ ફ્રેડરિકસન, ફિનલેન્ડના પ્રધાનમંત્રી પેટરી ઓર્પો, આઇસલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટન ફોસ્ટ્રીડોટિર અને સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરન પણ ભાગ લેશે. આ સંમેલન ભારત અને નોર્કેડ દેશો વચ્ચે ટેકનોલોજી અને નવીનતા, હરિત પરિવર્તન અને નવીનીકરણીય ઉર્જા, ટકાઉપણું, સમુદ્રી અર્થતંત્ર, સંરક્ષણ, અવકાશ અને આર્કેટિક જેવા ક્ષેત્રમાં સંબંધોને વધુ વ્યૂહાત્મક માળખું પૂરું પાડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગોથેનબર્ગમાં સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરન્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. દ્વિપક્ષીય સંબંધો અને દૂરંદેશી નેતૃત્વમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રધાનમંત્રી મોદીને સ્વીડનના સર્વોચ્ચ સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર ડિગ્રી કમાન્ડર ગ્રાન્ડ ક્રોસથી સન્માનિત કરાયા હતા. પ્રધાનમંત્રી મોદીનું આ 31મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. વાટાઘાટો દરમિયાન બંને નેતાઓએ ભારત સ્વીડન સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરી. તેઓ દ્વિપક્ષીય સંબંધોની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પણ સહમત થયા હતા. એક અહેવાલ સાંભળીએ.
1: इंडिया स्वीडन स्ट्रॉगर टुगेदर टूवर्ड्स 2047 थीम के तहत दोनों देशों ने 2027 में भारत में द्विपक्षीय व्यापार एवं निवेश शिखर सम्मेलन आयोजित करने पर सहमति जताई. स्वीडन उद्योगपति और प्रमुख कंपनियों के प्रतिनिधियों के साथ बातचीत में प्रधानमंत्री ने मेक इन इंडिया और मेड विद स्वीडन पहल के तहत निवेश बढ़ाने का आह्वान किया. दोनों देशों की साझेदारी अब सेमीकंडक्टर और मजबूत सप्लाई चेन जैसे उच्च विकास वाले क्षेत्रों पर विस्तारित होगी. तकनीकी और जलवायु परिवर्तन के क्षेत्र में भी यात्रा के दौरान महत्वपूर्ण समझौते हुए. इसके साथ ही स्वीडन इंडिया टेक्नोलॉजी एंड एआई कॉरिडोर को और मजबूत किया जाएगा ताकि दोनों देश के स्टार्टअप इकोसिस्टम को आपस में जोड़ा जा सके. साक्षी सिंह, आकाशवाणी समाचार, गोथेनबर्ग, स्वीडन.
0: दरमियान प्रधानमंत्री मोदी गोथेनबर्ग में કેટલાક સ્વીડિશ કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન સ્વીડિશ કંપનીઓને ભારતમાં ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજન મિશન, સ્વચ્છ ઉર્જા અને અન્ય ક્ષેત્રોમાં તેમનું યોગદાન વધારવા વિનંતી કરી. ભારત અને સ્વીડનના લોકશાહી, પારદર્શિતા, નવીનતા અને ટકાઉપણાના સહિયારા મૂલ્યો પર ભાર મૂકતા શ્રી મોદીએ સ્વીડનની નવીનતા અને ટકાઉપણું ક્ષમતાઓની ભારતના વિશાળ કદ, પ્રતિભા અને વિકાસની ગતિ સાથે જોડવા હાકલ કરી હતી. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા 79મી વિશ્વ આરોગ્ય સભામાં ભાગ લેવા માટે સ્વિટ્ઝર્લેન્ડ પહોંચ્યા છે. 6 દિવસીય આ પરિષદ આજથી જીનીવામાં શરૂ થશે. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે આ વર્ષની વિષયવસ્તુ વૈશ્વિક આરોગ્યને નવું સ્વરૂપ આપવા, એક સહિયારી જવાબદારી, વૈશ્વિક આરોગ્ય પડકારોનો સામનો કરવા માટે સામૂહિક કાર્યવાહીના મહત્વ પર ભાર મૂકે છે. આ પરિષદ મજબૂત, વધુ સમાવિષ્ટ અને સ્થિતિસ્થાપક આરોગ્ય પ્રણાલીઓના નિર્માણ માટે સહિયારી વૈશ્વિક પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. કોંગ્રેસના નેતા વી ડી સતીશન આજે કેરળના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આજના શપથ ગ્રહણ સમારોહ પહેલા ગઈકાલે મુખ્યમંત્રી તરીકે નિયુક્ત સતીશને 21 સભ્યોના યુડીએફ મંત્રીમંડળની જાહેરાત કરી હતી. રાજ્યપાલ રાજેન્દ્ર આલરેકરને મંત્રીઓની યાદી સુપ્રત કર્યા બાદ સતીશને કહ્યું કે યુડીએફ મંત્રીમંડળના બધા સભ્યો એકસાથે શપથ લેશે.

0: कांग्रेस के नेतृत्व वाली यूडीएफ सरकार आज केरलम में 10 साल के अंतराल के बाद शपथ ले रही है। मुख्यमंत्री और 20 अन्य मंत्री तिरुवनंतपुरम के सेंट्रल स्टेडियम में आयोजित समारोह में शपथ लेंगे। नई सरकार के 16 सदस्यों में मुख्यमंत्री वीडी सतीशन भी शामिल हैं, जो पहली बार सरकार में शामिल हो रहे हैं। शपथ ग्रहण समारोह को देखने के लिए यूडीएफ कार्यकर्ता कल दोपहर से ही बड़ी संख्या में राजधानी पहुंच रहे हैं। तिरुवनंतपुरम से स्मिथ एम पल्लुरुथी की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मृगनयनी पांडे।
1: सतीशने ए पण जाहेरात करी के तिरुवनचूरन राधाकृष्णन विधानसभा अध्यक्ष अने सनीमुल उस्मान उपाध्यक्ष रहेशे। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @news_abad ને ફોલો કરશો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે સાંજે છત્તીસગઢના 2 દિવસના પ્રવાસે રાયપુર પહોંચ્યા હતા। રાજ્યની તેમની મુલાકાત દરમિયાન શ્રી શાહ રાયપુર અને બસ્તરમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે। પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ।
2: केंद्रीय गृह मंत्री अमित शाह आज सुबह रायपुर में आपातकालीन सेवा डायल 112 के तहत नए वाहनों को हरी झंडी दिखाकर रवाना करेंगे। इसके बाद वे बस्तर जाएंगे और जिले के नेतानार गांव में जन सुविधा केंद्र का शुभारंभ करेंगे। इस केंद्र से दूरस्थ इलाकों में रहने वाले लोगों को शासकीय और डिजिटल सेवाएं आसानी से मिल सकेंगी। इसके बाद श्री शाह जगदलपुर पहुंचकर अमर वाटिका में श्रद्धांजलि अर्पित करेंगे। शाम को वे बस्तर के संग लोक सांस्कृतिक कार्यक्रम में भी शामिल होंगे। विकल्प शुक्ला, आकाशवाणी समाचार, रायपुर।
1: भारते संयुक्त अरब अमीरात में बरकाह परमाणु प्लांट पर थयेला हुमला अंगे ऊंडी चिंता व्यक्त करी छे। विदेश मंत्रालय जणाव्युं हतुं के आवी कार्यवाही अस्वीकार्य छे। भारते संयम राखवा अने वातचीत साथे राजद्वारी द्वारा તણાવ ઓછો કરવા હાકલ કરી। હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેની સામાન્ય તારીખ 1 જૂન કરતાં 6 દિવસ વહેલું 26 મેના રોજ કેરલમ પહોંચે તેવી શક્યતા છે। અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આગામી 2-3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, બંગાળની ખાડી, આંડમાન ટાપુઓ અને આંડમાન સમુદ્રના અન્ય ભાગોમાં પહોંચવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે। ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્ય ચંદ્રકો એમ કુલ 10 ચંદ્રકો જીત્યા છે। ભારતનો એકમાત્ર રજત ચંદ્રક જ્ઞાનેશ્વરી યાદવે મહિલાઓની 53 કિલોગ્રામ સ્નેચ ઇવેન્ટમાં જીત્યો હતો। કોમલ કોહેરે મહિલાઓની 48 કિલોગ્રામમાં કાંસ્ય ચંદ્રક જીત્યો તો અજીત નારાયણે પુરૂષોની 71 કિલોગ્રામમાં 2 કાંસ્ય ચંદ્રકો, હરજિંદર કૌરે મહિલાઓની 69 કિલોગ્રામમાં અને સંજ્ઞાએ મહિલાઓની 77 કિલોગ્રામમાં 3 કાંસ્ય ચંદ્રકો જીત્યા હતા। હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ।
3: આજના અખબારોમાં ભારત નેધરલેન્ડ વચ્ચે કરાર અને યુએ પર હુમલાના સમાચારોને મુખ્ય પાના પર સ્થાન અપાયું છે। ગુજરાત સમાચાર લખે છે યુએના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો। સંદેશનું મુખ્ય મથાળું છે ભારત નેધરલેન્ડ વચ્ચે ચીફ ડિફેન્સ ક્ષેત્રે 17 કરાર કરાયા, ભારત નેધરલેન્ડ વ્યૂહાત્મક ભાગીદાર બન્યા, 17 કરાર થયા। આ હેડલાઇન છે નવગુજરાત સમયની। નવગુજરાત સમય અન્ય સમાચારમાં રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો, ભારતીય સહિત 4ના મોતને સ્થાન આપ્યું છે। સ્થાનિક સમાચારોમાં અમદાવાદમાં સેઝ આઈટી પાર્ક બનાવાશે, વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર 120થી વધુ સ્પીડે વાહન હંકારવા પર 1500નો દંડ થશે જેવા વિવિધ સમાચારોને સ્થાન અપાયું છે।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના 4થા તબક્કામાં આજે નોર્વે પહોંચશે। પ્રધાનમંત્રી મોદી અને સ્વીડનના પ્રધાનમંત્રી દ્વિપક્ષીય સંબંધોની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા સંમત થયા। કેરલમાં આજે કોંગ્રેસના નેતા વીડી સતીશનન મુખ્યમંત્રી તરીકે તેમજ મંત્રીમંડળના 21 સભ્યો શપથ લેશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના 2 દિવસના પ્રવાસે રાયપુર પહોંચ્યા અને ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્ય ચંદ્રકો એમ કુલ 10 ચંદ્રકો જીત્યા। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।
4: આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો FM 102.2। ખાનદાન ફિલ્મનું ગીત સાંભળીએ, ગાયક કલાકાર છે લતા મંગેશકર।

લતા મંગેશકરના સ્વરમાં ખાનદાન ફિલ્મનો ગીત આપે સાંભળ્યું. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. સવારના 8 થયા છે. દિલ્હીથી પ્રસારિત પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર રિલે કરીશું. બસ હવે થોડી જ ક્ષણમાં

0: व्हाट्सएप पर मेड़वो, आज हेज मुलाकात लो www.digitalgujarat.gov.in नी। सुगम डिजिटल गुजरात, लाइन थी ऑनलाइन।
1: પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ, નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી। આજે જ મુલાકાત લો આરબી કાર્સ નેક્સા ગોધરા। ફોન 75750 91 129। ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર।
2: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
3: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે।
2: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત।
3: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
2: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે।
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
5: ચિત્રલોક કાર્યક્રમમાં કચ્ચે ધાગે ફિલ્મના ગીત।

0: થઈ ગઈ વ્યવસ્થા.
1: શેની?
0: ગુડીની ફીસ ની.
1: દેખાડ.
2: 20,000 ની લોન તરત.
1: ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
3: આરબીઆઈ કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
5: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
6: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
5: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
6: ફોન થી શું થાય?
5: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
6: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
7: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઇન થી ઓનલાઈન.
8: જલ્દી ટિફિન પેક કર રાજુ. મોબાઈલ છોડ.
9: અરે દીદી, બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું.
10: મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
8: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
10: તો પછી સાચો નંબર
8: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
10: તમે તો બચાવી લીધો દીદી.
8: કામથી નહીં
10: કરું છું.
3: આરબીઆઈ કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
11: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ.

ટેટી વગેરે બદુલો, આછા રંગના સુતરાઉ કપડા પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ઓઆરએસ અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી, અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.
1: બેન, નોકરી મળી ગઈ.
2: અરે વાહ, અભિનંદન. હવે બહુ વધી શોપિંગ.
1: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
2: ખૂબ રાજકુમાર, સેલરી ની પહેલા જ ખર્ચા.
1: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
2: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
1: પણ બેન,
2: જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો, પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
1: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
2: અચ્છા,
3: આરબીઆઈ કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
5: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
6: મૈને પ્યાર ક્યું કિયા આ ફિલ્મ ગીત અલકા યાજ્ઞિક અને કમલ ખાનના અવાજમાં.

પલક મુચ્છલાની સાથીઓના અવાજમાં આ હતું ફિલ્મ પ્રેમ રતન ધન પાયોનું ગીત. શ્રોતા મિત્રો, સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો ચિત્રલો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ બસ હવે થોડી જ વારમાં અમે કરીશું.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે સવારના 10 થયા છે. આકાશવાણીના રેડિયો પ્રસારણના 90 વર્ષના ઉપલક્ષમાં આજે આપ સાંભળશો એક વિશેષ મુલાકાત પર આધારિત કાર્યક્રમ, જેમાં રમેશભાઈ પટેલની વિપુલ પુરોહિતે લીધેલી આ મુલાકાત.
1: નમસ્કાર દોસ્તો, 21મી સદીમાં વિશ્વ એક એવી અસમંજસભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આપણો ભારત દેશ આગળ વધી રહ્યો છે. તે જ એ વાતને પ્રતિપાદિત કરે છે કે ભારતીય સભ્યતા સંસ્કૃતિ દુનિયામાં વિશિષ્ટતા ધરાવે છે અને જે સમગ્ર માનવજાત માટે એક આશાનું કિરણ પણ છે આજની તારીખે પણ. પરંતુ આપણને પણ એ ખબર છે કે હજારો વર્ષ જૂની આ પરંપરા તૂટી ફૂટી અવસ્થામાં પણ ટકી છે. એનું કારણ દેશમાં વિવિધ ક્ષેત્રના ધોરીણો કે આગેવાનો છે, એમને આભારી છે. મિત્રો, આપણી જે ભૂમિ છે અવતારો અને ઋષિઓની ભૂમિ છે, પરંતુ આ પરંપરામાં રાજકીય, સામાજિક, આધ્યાત્મિક આગેવાનો, સંસ્થાઓ આજે પણ ઓછા વધતા અંશે આ સનાતન પરંપરાના વાહકો પણ છે. શ્રોતાઓ, આપ વિચારતા હશો કે આ તો બહુ ભારેખમ બધી ફિલોસોફિકલ વાતો થઈ ગઈ, પરંતુ સત્ય છે. અને આ વાત પણ હું આજે આપને એટલા માટે કરી રહ્યો છું કે એવા જ એક અનુભવી વ્યાપાર જગતના ધોરીણ કહી શકાય, લીડર કહી શકાય, તેઓ આજે આપણી વચ્ચે સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે. તેમણે પણ શૂન્યમાંથી સર્જન કરી મધ્ય ગુજરાતમાં કાર ડીલર તરીકે એક મોખરાનું સ્થાન મેળવ્યું છે, અને તે છે આરબી કાર્સ પ્રાઇવેટ લિમિટેડ ગોધરાના રમેશભાઈ પટેલ. ઓલ ઇન્ડિયા રેડિયોને પણ મિત્રો આજે 90 વર્ષ પૂર્ણ થવાના અવસરે આપ સૌનું પણ સ્વાગત છે. અને ખાસ કાર્યક્રમમાં આજે આપણી વચ્ચે રમેશભાઈ પટેલ હાજર છે. એવા પ્રેરણાદાયક વ્યક્તિત્વ છે કે જેમણે માત્ર

0: દસ ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી એક સામાન્ય ટ્રક ડ્રાઈવર તરીકે કારકિર્દીની શરૂઆત કરીને આજે મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં મારુતિ સુઝુકીના સફળ કાર ડીલર તરીકે તેમણે ઓળખ મેળવી છે. તેમના સ્વભાવ વિશે વાત કરીએ તો ખૂબ જ સરળ અને સહજ જીવન જીવી સમાજને એક પ્રેરણા આપી રહ્યા છે. તો ચાલો તેમની સાથે ખાસ વાતચીત કરીએ. રમેશભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર વિપુલભાઈ.
0: ખુશીની વાત એ પણ છે કે અમારું જે આકાશવાણી જે રેડિયો છે એણે 90 વર્ષ પૂર્ણ કર્યા છે, અને એ 90 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આપને યાદ કરાવું કે આપની જે રેડિયો સાથેનો જે નાતો છે નાનપણથી લઈને અત્યાર સુધીનો, ત્યાર પછી આપનો જે વેપાર સાથે પણ રેડિયોનો સંબંધ, અમારો જાહેરાત કે કોઈ પણ રીતે સંકળાયેલો છે, તો રેડિયોના સંસ્મરણો વિશે વાત કરશો.
1: 1957માં મારો જન્મ થયેલો. મારા પિતાજી વેપારી હતા. અમારા ગામની અંદર મોટો રેડિયો હતો અમારા ઘરે.
0: અચ્છા.
1: અને પછી ખાટલાની જે પાટી આવે ને એવું એનું એન્ટેના ઉપર લગાવીને એની વાયર જોડીને પછી રેડિયો અમે સાંભળતા હતા. અને આખું ગામમાં અમારા 12-14 જ ઘર હતા, પણ 14 ઘરના બધા ફેમિલી મેમ્બરો બધા સાંજે 6 વાગે એટલે આવીને ગોઠવાઈ જ જાય રેડિયો.
0: એટલે શરૂઆત દૂરદર્શનની થઈ ત્યારે લોકો આ રીતે ભેગા થઈને જોતા હતા, પરંતુ રેડિયો સાંભળતા હતા. એ પણ એક અનોખી વાત છે. કોઈ યાદગાર કાર્યક્રમો રેડિયોના જૂના તમને કઈ સંસ્મરણોમાં હોય તો?
1: બિનાકા શિબાકા આવતું હતું અને એ બધું આવે એટલે આખો દિવસ કંઈક ને કંઈક નવું નવું જાણવા મળે રેડિયોમાં.
0: તે જમાનાના રેડિયોની વાત કરીએ તો કયા પ્રકારના રેડિયો?
1: એ મર્ફીનો રેડિયો કઈ હતો અમારા પાસે, બહુ મોટો રેડિયો હતો અને મોટા મોટા એના બટન આવતા હતા, ફેરવવાના આવતા હતા, સ્ટેશન મેળવવાના.
0: જી.
1: અને અમે પાછા ઉપર વાયર બરાબર છે કે નહીં એ જોવું પડે, એની તો પાછું અંદર થોડો ઘણો અવાજ ઓછો વધતી થાય એટલે કોતો રેડિયાને ઠપકારવો પડે કે ભાઈ આ બરાબર સંભળાતું નથી એમ. એટલે એ જમાનામાં રેડિયા આવી રીતે રેડિયો, અને એમાં લાયસન્સ લેવું પડતું હતું, કઈ દર મહિને કે વર્ષે રિન્યુઅલ કરાવવું પડતું હતું, એવા રેડિયો હતા.
0: ખાસ કોઈ એવા પ્રસંગો રેડિયો ને લઈને લોકોનો જે ક્રેઝ જોવા મળતો હતો એવો કોઈ પ્રસંગ?
1: રેડિયોમાં તો એ વખતે જે મેચ આવે ને તો
0: કોમેન્ટ્રી
1: સાંભળવા માટે કાનમાં રેડિયો લગાવીને સાંભળે. થોડા વર્ષ પછીની વાત કરું તો બેંકોમાં કોઈ અમે પૈસા ભરવા જઈએ કે લેવા જઈએ યા કોઈ જગ્યાએ જઈએ તો બધા કાનમાં રેડિયો નાખીને જ બેઠા હોય એમ. આપણે વાત કરીએ કે ભાઈ આ લો ને મારો ચેક પાસ કરો ને મારું મોડું થાય, તો એ વરી પાછો એમાં કોઈ વારી છક્કો માર્યો હોય કે કોઈ વિકેટ પડી ગઈ હોય તો એટલો બધો જોરથી બૂઓ પાડે તો બાકીના બીજા બેંકના કર્મચારીઓ બી હા એ કરે ને. એટલે અમે અમારું કામ કરાવવા માટે ક્વેસ્ટ કરતા હોઈએ ત્યારે બધા રેડિયોમાં જ એટલો બધો મશગુલ થતા હોય. એ વખતે કોમેન્ટ્રી બી રેડિયોમાં જ સાંભળતેલા લોકો.
0: તમારા વ્યક્તિગત જીવનની વાત કરીએ તો વ્યવસાય અને વ્યક્તિગત જીવન બંનેમાં પણ રેડિયોનું સ્થાન કેવી રીતનું છે?
1: હું આજની તારીખમાં પણ મારા મોબાઈલમાં મેં આકાશવાણીનું એપ છે ને એ મેં ડાઉનલોડ કરેલી છે, તો હું સવારમાં વોકિંગ કરું ત્યારે પણ હું મારો રેડિયો ચાલુ જ હોય એમ.
0: જી જી.
1: વોકિંગ કર્યા પછી મેં થોડી ઘણી નાની મોટી કસરત કરતો હોઉં ત્યારે પણ રેડિયો ચાલુ જ હોય. હું જ્યાં સુધી બાથરૂમમાં નહીં ધોઈને બહાર ના નીકળીને ગાડીમાં ના બેસું ત્યાં સુધી મારા રેડિયોના જે પ્રોગ્રામ આવતા હોય એ FM ગોધરાના ચાલુ હોય એ બધા હું સાંભળતો જાઉં.
0: સોશિયલ મીડિયાનો યુગ છે તે છતાં પણ રેડિયો પ્રત્યે તમને આટલું જે એટ્રેક્શન છે એનું કોઈ કારણ તો હશે?
1: પણ મને રસ એમાં એટલા માટે નથી કે એ બધું ના હોય એ વાત બતાવે અને બતાવે અને એટલી બધી સલાહ સૂચનો હોય કે એમાં માણસ છે ને અડધો તો એમ જ ગંડવાય કે આ સલાહ સૂચન સાંભળ્યા પછી મારું જીવન સારું થઈ જશે કે નહીં એમ. ત્યારે રેડિયોમાં એવું નથી હોતું. રેડિયોમાં જે પ્રોગ્રામ આવે અમારે સાંજે બી પેલા ખેતીવાડીના કાર્યક્રમો આવે પછી પેલા મીઠીને એ બેન જે વાત કરે છે એ પણ મને એટલો બધો ઇન્ટરેસ્ટ જાગે ને તો હું સાંજે બી વોકિંગ કરતો હોય ત્યારે રેડિયો મારો ચાલુ જ હોય.
0: ખાસ કરીને જે આકાશવાણીના સમાચાર છે એની પણ આજે ગરિમા છે જ.
1: હા, આજે દેશ વિદેશમાં જે કંઈ થઈ રહ્યું હોય એના પણ સમાચાર થોડી થોડી વારે આવતા હોય વચ્ચે વચ્ચે. પછી પાછા દરેક જાતના જૂના ગાયનો, નવા ગાયનો અને એ પણ પાછા તમે મનગમતા ગાયનો સાંભળવો હોય તો તમે ફોલ કોલિંગ વાળું ચાલે એમાં પણ તમારી પસંદગીનું ગાયન સાંભળવું હોય તો એ પણ સાંભળી શકાય એમ.
0: જી જી. અત્યારનો જે યુગ છે એકદમ ફાસ્ટ યુગ છે, તે છતાં પણ જે આકાશવાણી દૂરદર્શનના સમાચાર છે એને લોકો આજે પણ ક્યારે પણ ફેક ન્યૂઝ ન હોય આવી એક માન્યતા ધરાવે છે?
1: નહીં નહીં, જે કદી બી નહીં એમ, એને એ પરફેક્ટ જ સમાચાર હોય.
0: જી જી. આપ એક વ્યવસાયિક ક્ષેત્રે અલગ તમે એક નામના મેળવી છે, તો તમારો જે ધંધો કે વ્યવસાય છે એ વિકાસમાં પણ જે રેડિયો જાહેરાતો વગેરે કેટલું અસરકારક તમારે?
1: 2002ની અંદર છે ને મારે એક નાનું સરખું વર્કશોપ ચાલુ કરેલું. મેં ઓથોરાઇઝ બી નહોતું પણ મને 4-6 મહિનામાં જ મારુતિએ મને ઓથોરાઇઝ સર્વિસ સ્ટેશન આપી દીધેલું. ત્યારે તિરોક સંઘાણી સાહેબ કરીને એક જૂની એમ્બેસેડર લઈને આવેલા મારી જોડે અને વિપુલભાઈ સાથે અને મારી જોડે કે

0: અમે તમારી જોડે એક જાહેરાત અમે આકાશવાણીમાં અમે લેવા માટે આવ્યા છીએ, પણ
1: જી
0: મેં કીધું પણ પહેલા સમજાવો, આકાશવાણી રેડિયોમાં તમે મારી જાહેરાત આપો એટલે હું ઓથોરાઇઝ છું નહીં, એ બધી વાતો કરી પહેલા તો. અને પછી અમને કીધું કે અમે ઓથોરાઇઝ ને તમારે તમારી જે કાર્ય પદ્ધતિ છે એ અમને વર્ણન કરો, અમે એને ગોઠવી અને પછી અમે એને જાહેરાતના રૂપમાં મૂકીશું એમ. તો અમે એ જમાનામાં મેં 1200-1500 રૂપિયાના નોમિનલ ચાર્જથી શરૂ કરેલું. આજે પણ મારે કન્ટિન્યુ એમના તોડે, મારુતિનો ડીલર થઈ ગયા પછી નવા નવા મોડેલો આવે ત્યારે હું નવા નવા મોડેલોની જે ડિટેલ હોય હું અમારા વિપુલભાઈ આવે તેમને હું આપું અને એને એ રીતે ગોઠવીને પછી એ જાહેરાતો આજની તારીખમાં પણ ચાલુ જ છે અમારી.
1: અને મહત્વની વાત એ છે કે રેડિયો એફએમ ગોધરા એ આપણું ગુજરાતનું પ્રથમ એફએમ સ્ટેશન તો ખરું જ. હાલમાં એની રેન્જ છે એ એરિયલ રૂટ પર 100 કિલોમીટર એટલે લગભગ 58 લાખ લોકોને કવર કરે છે. સાથે સાથે આકાશવાણીની જે મોબાઈલ એપ છે એ એપ ઉપર વર્લ્ડ વાઇડ પ્રસારણ ગોધરા એફએમનું છે અને એને લઈને પણ લિસનર્સ.
0: માની લો કે મારે અમદાવાદ જવાનું હોય, એરપોર્ટ જવાનું હોય, મારુતિ મીટિંગમાં જવાનું હોય ને હું ગાડી લઈને નીકળ્યો એટલે મારું 102.2 વાળું મારો ડ્રાઈવર લગાવી જ દે, એટલે હું જ્યાં સુધી જઉં ને અમદાવાદની અંદર ઓઢવ પહોંચું ત્યાં સુધી તો આપણું એફએમ ગોધરા મને સંભળાતું જોઈએ. પછી પાછું સાંજે 5 વાગે નીકળું ને અમદાવાદથી જેવું ઓઢવ આવે એટલે પેલું અમારે તઈનું પેલું મિર્ચી ને એ બધું ચાલતું હોય, પણ હું ઓઢવ આવે એટલે મારો ડ્રાઈવર 102.2 વાળું ચાલુ કરી દે ગોધરા સ્ટેશન, એટલે હું ઘરે આવું ત્યાં સુધી એ જ રેડિયો ચાલતો હોય. ઇન્દોર બાજુ જવાનું થાય તો છેક કતવારાથી આગળ રેડિયો સ્ટેશન આપણું પકડાય. આમ આ બાજુ જઈએ આમ ઉદયપુર બાજુ તો છેક બીછુવાડા સુધી લગભગ આ રેડિયો આપણો ગોધરાનો સંભળાતો હોય, એટલે રેન્જમાં તો તમે છોટા ઉદયપુર સુધી આમ બોડેલી સુધી પણ આપણો રેડિયો ગોધરાનો સંભળાતો જ હોય છે.
1: અને આમે અમારા જે ફોન ઇન કાર્યક્રમના જે શ્રોતાઓ છે એ તો આમ જોવા જઈએ તો અલગ અલગ સ્ટેટમાંથી પણ ફોન કરતા હોય છે, કારણ કે મોબાઈલ એપ પર તો ગમે ત્યાંથી સાંભળી શકે.
0: મોબાઈલ એપમાં તો હું બધા જેટલા બી મોબાઈલ લોકો રાખતા હોય ને એ પોતે એક આકાશવાણીની એપ ડાઉનલોડ કરે ને તો આખા દેશમાં કેટલા રેડિયો સ્ટેશન છે એ બધા રેડિયો સ્ટેશનના તમે એના ઉપર બટન દબાવો એટલે તરત એ તઈનો. હું ગેંગટોક ગયેલો તો હું ગેંગટોકમાં જઈને મેં આપણો ગોધરાનો રેડિયો ચાલુ કરેલો. તો પેલા તો હોટલની અંદર 2-4 જણા બાજુમાં બેઠેલા તો એ ગુજરાતી મેં ક્યાં આ રહ્યા હે, તો મેં બોલા ગુજરાતી મેં મેરા એફએમ રેડિયો બજ રહ્યા હે. હું હમણાં દિલ્હી બહુ ટાઈમ રહ્યો, 2-3 મહિના રહ્યો તો ત્યાં આગળ પણ અમારા ત્યાં આગળ લંચ કરવા બેઠા હોય ત્યારે પણ મારો રેડિયો ચાલુ જ હોય. તો આજુબાજુ વાળા લોકો બી વિચાર કરે કે આ કયું સ્ટેશન વાગે એમ, આવું તો અમે કોઈ જગ્યાએ સાંભળ્યું નથી એમ. એટલે પછી હું કહું કે અમારું આ રેડિયોનું એક એપ ડાઉનલોડ કરો તો તમે આખા ઇન્ડિયાના તમે જેના વતની છો તહીના તમને સ્ટેશન સેટ કરો તો તહીના તમને ગાયન ભજન જે કંઈ આવતું હોય પ્રદેશ પ્રમાણે એ બધું તમને સાંભળવા મળે.
1: એટલે કે માહિતી સાથે મનોરંજન. બીજું શું છે કે તમે કઈ પણ કામ કરો છો તો એ કામમાં ડિસ્ટર્બ કર્યા વગર તમને આ બધી માહિતી પૂરું પાડતું હોય છે રેડિયો, કારણ કે અમારા ઘણા બધા એવા શ્રોતા મિત્રો છે કે જે ટેલરિંગ કામ કરતા હોય કે બીજું કઈ પાનનો ગલ્લો હોય.
0: અરે અમારે તો કારખાનામાં એટલે અમારે વર્કશોપમાં અમે રેડિયો સ્ટેશન ચાલુ કરી દીધી, અને અમારે તો કેવું કમ્પ્યુટરમાં લગાવી જ દેવાનું અને સ્પીકર મૂકી દીધેલા છે એટલે હવે આખો દિવસ થઈ ગાયનો ને સમાચાર ને અમારા કસ્ટમરો બી સાંભળે રેડિયો.
1: વાહ. છાપામાં મેં એક વાત સાંભળી હતી, જાપાનની વાત છે આ, કે ત્યાં તાઇસો રેડિયો કરીને તો એ 100 વર્ષની પરંપરા આજે પણ જાપાનમાં છે કે 10 મિનિટ માટે એવું મ્યુઝિક વાગે કે એના માટે લોકો એક જગ્યા પર ભેગા થાય, એકત્રિત થાય અને એ મ્યુઝિક ઉપર કસરત, જેને કહેવાય ને સીધી સાદી સરળ કસરતો કરે. 100 વર્ષથી આ પ્રક્રિયાની પરંપરા રેડિયો પર જાપાનમાં આજે પણ છે અને ત્યાંના લોકોનો આપણે જોયું છે કે આયુષ્ય.
0: મેં રેડિયોની અંદર આપણું એક સવારમાં મેં જોયું ઇતની શક્તિ દેના ભગવાન જે આવ્યું અને મને ગમ્યું, આખું મેં સાંભળ્યું મને ગમ્યું. પછી તમે નહીં માનો એ મેં મારા કોમ્પ્યુટરમાં લગાવી અને મારા દરેક વર્કશોપની અંદર સવારમાં આ 3 મિનિટ આ રીતે પ્રાર્થના કર્યા. એમાં મુસ્લિમ લોકો પણ આ એમાં ધર્મ વિશેનું છે જ નહીં, શક્તિ દે ભગવાન એ ટાઈપનું છે,
1: શક્તિ દેના દાતા
0: એ ચલાવીએ છીએ અમે દરરોજ સવારમાં 9ના ટકોરે અમારે આ ચાલુ થઈ જાય.
1: જી જી. એટલે કે રેડિયો તમારા જીવન સાથે વણાયો છે, સાથે સાથે તમારું જે આજે ધંધો જે તમે વિકસિત કર્યો છે એમાં પણ રેડિયોનું ખૂબ મહત્વનું યોગદાન છે આપની વાત પરથી એવું લાગી રહ્યું છે. કોઈ પણ સફળ વ્યક્તિ અને તેમાંય ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે જ્યારે શૂન્યમાંથી કંઈક સર્જન કરે છે, કોઈ એક મુકામ પર જ્યારે પહોંચે છે તો એમના જીવનમાં પણ નાના નાના કંઈ નિયમો હોય છે. 69 વર્ષ આપની ઉંમર છે, આજે પણ તમે એ જ ઉત્સાહ, એ જ જોમ, એ જ જુસ્સાથી આપનું જે બિઝનેસ ચલાવી રહ્યા છો.

0: આ મુકામ પર તમે જે પહોંચ્યા છો, તો નાની નાની વાતો જે હશે તમારા જીવનમાં, કઈ વાતો છે કે શું રાજ છે કે તમારું સ્વાસ્થ્ય પણ સારું છે, તમે આજે એ જ જો મને જુસ્સાથી કામ કરી રહ્યા છો?
1: એ તો સવારની અંદર છે ને કે પ્રફુલ્લિત રહેવાય છે, જો કસરત કરીએ, પછી ખાવા પીવાની પણ નિયમ ધરમ રાખ્યો હોય, જેટલું ખાવાતું હોય ને પચતું હોય એટલું ખાવું, પછી અમારા જે શોરૂમની અંદર કસ્ટમરની શું અપેક્ષાઓ છે એ પણ આપણને કસ્ટમર જ શીખવાડતા હોય છે. એટલે એ વાહિયાત વાત લઈને આવે તે અને આપણે એને અવેરનેસ આપવી પડે છે, અને અવેરનેસ આપ્યા પછી જ્યારે એને ગમે છે ત્યારે એ ફરી દુબારા આવે છે, ત્યારે એ વસ્તુની વાત નથી કરતો. અને જેમ જેમ અમારા શોરૂમ વધતા જાય, આજે અમારા પાસે 1000 માણસ જેટલા કામ કરતા હોય, તો જવાબદારીઓ વધતી જાય છે, ઘટતી નથી. એમાં આપણે આપણા માણસો તો રાખ્યા છે, પણ એમને આપણે ગાઈડન્સ આપવું પડે કે ભાઈ આ રીતે કામ કરવાનું, આ પદ્ધતિથી કામ કરવાનું, તો તમારી ઓછી મહેનતે વધુ સફળતા મળે.
0: જી જી. વ્યક્તિગત જીવનની હું વાત કરું છું કે અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે અને આજની જે પેઢી છે એ મોટાભાગે આપણે જોઈએ છે કે સ્ક્રીન ટાઈમ એ લોકોનો વધવાથી શારીરિક, માનસિક, બૌદ્ધિક બધી જ જગ્યાએ એની અસર આજની યુવા પેઢીમાં જોવા મળે છે. તમારા જીવનમાં એવા કોઈ નાની નાની વાતો કોઈક શેર કરવા જેવી હોય? ખાસ કરીને મારો જો ઈશારો હતો એ, આપણે અગાઉ એક વાત થઈ હતી તમારી સાથે કે આજે મોબાઈલ પર મારે સામેથી કોઈને કઈ વાત નથી કરવી, એટલે એવી જે વાતો કે જે વ્યક્તિગત જીવન
1: પેન મારા ટેબલ ઉપર ને પેન મારા હંમેશ પડેલું હોય ને એક મારી પાસે છાપું હોય, હું જેવો ફ્રી થઉં ને તો હું છાપામાં થોડા ઘણા મેસેજ, પહેલાં તો સવાર સવારમાં ઉપર ઉપરના મોટા મોટા અક્ષરવાળા છે એ વાંચી લઉં, પછી મારું બીજું કોઈ ના કામ હોય ને હું ફ્રી હોઉં તો હું પછી એમાંના મુદ્દેસર જે વધારાનું પેરા ઉપરનો જે ગમ્યું હોય એ પછી આખું ડિટેલમાં વાંચી લઉં. એમ કરીને હું સવારમાં 9 થી 1 વાગ્યા સુધી કામ કરતો હોય ત્યાં સુધીમાં હું આ પણ જોડે જોડે કરું, એટલે મને આખા દેશ વિદેશમાં શું ચાલી રહ્યું છે એનું પણ જ્ઞાન મળે.
0: જી.
1: અને રફપેડ પડ્યું હોય તો એના એક ખૂણામાં હું લખી દઉં, આજે મારે વધારાની વાતો નથી કરવી એમ. આજે કોઈ વ્યક્તિ જોડે વધારાની વાતો નથી કરવી, એનો મતલબ કે સામેથી કોઈને ફોન નથી કરવો એમ. એવા બી મારા અમુક દિવસો હું નક્કી કરું,
0: અમુક દિવસોમાં એવું પણ નક્કી કરો છો કે સામેવાળાને સાંભળવો જ છે આજે, મારે કશું કોઈને કહેવું નથી.
1: હા, એટલે કોક વાર રજૂઆત કરવા માટે કોઈ આવ્યો હોય તો હું બિંદાસ સાંભળું જ બધું એમ, અને જે ઉત્તર આપવા જેવો હોય એને ગમે એવો આપું પાછો.
0: બરાબર.
1: પણ હું સામેથી સૂચનો ના કરું કે આ કર દે ને પેલું કર દે ને, એવા પણ મારા અમુક દિવસો નક્કી કરેલા હોય.
0: જી જી. એટલે સોશિયલ મીડિયાના યુગમાં આજે નાની નાની જે વાતો છે, આ નાના નાના જે નિયમો છે, એની બહુ મોટી અસર માણસ જાત પર, એ પછી વ્યક્તિગત જીવન હોય, તમારું ધંધાકીય જીવન છે, દરેક ઠેકાણે એની બહુ મોટી અસર થતી હોય
1: તો થાય છે ને. મને મારી પોતાની જાત ઉપર થાય છે, મને પોતાને એટલો બધો આનંદ મળે છે ને કે હું આવા નાના નાના કાર્યો કરી અને હું બને એટલા મારા માણસોને બી પાછા આ રીતે કહું એમ કે તમે આખો દાડો તમે જો જો કરો છો, રીલો જુઓ, બીજું જુઓ, તો એમાં સમય બગાડો, એ સમયમાં જો તમે કામ કરો ને તો તમે એકલો સેલેરી જે મેળવો છો ને એની ઉપર તમે ઇન્સેન્ટિવ પણ લઈ શકો.
0: બરાબર.
1: અને આપણે જે કસ્ટમરના સામે તમે રીલ જુઓ અને કસ્ટમર જુઓ કે હાડો આ કામ કરે છે એના કરતા તો વધારે તો મોબાઈલમાં ટાઈમ બગાડે છે, તો એની લીધે આપણી છાપ પણ માર્કેટમાં ખરાબ પડે.
0: બરાબર.
1: તો આપણે જે કામ કરવાનું છે એ પહેલા કરી લેવાનું એમ, પછી તમે એમાં રીલ જોતા હોય તો એમાં આપણે કસ્ટમર આગળ આપણી ઇમ્પ્રેશન બહુ જ ખરાબ પડે એમ.
0: સમાજ જીવન સુખી થાય એ માટેની પણ તમે પ્રવૃત્તિ કરો છો.
1: મને પોતાને એમ થાય છે કે જો આપણે દાખલા તરીકે અમારા ઘણા બધા નેતાઓ પછી આગળના આગેવાનો સમૂહ લગ્નો માટે ખૂબ પ્રેરણા આપતા હોય, લોકોને ઘેર ઘેર જઈને સમજાવતા હોય, પણ અત્યારે મની પાવર એટલો બધો વધી ગયો હોય છે ને તો, અને ડીજે ને બીજું ને ત્રીજું બધું જે પ્રી વેડિંગ વાળું જે હોય છે ને, છોકરાઓના મગજ ઉપર એટલું બધું બેસાડી દેવામાં આવે છે ને, તો બાપની શું પરિસ્થિતિ છે એ તો બાજુમાં જ રહી જાય છે. હું મારા યંગ જનરેશનનું વાત કહેવા માંગુ છું કે તમે તૈયાર થાઓ, તમારા બાપના રૂપિયા ધૂળધાણી થઈ ગયા પછી, એક ખેતર મૂક્યા પછી તમને જે પૈણાવે છે, પૈણાયા પછી જે આપણે જીવન જીવવાનું છે, તો પહેલા લાડી લાવે, પછી ગાડી લાવવી પડે, પછી આપણો ધંધો પણ સેટ કરવો પડે. ત્યારે ધંધો સેટ કરવાની જે 10-20 લાખ રૂપિયા જે હોય તો આપણે આમ જ દૂરદાણી કરી નાખીએ. તો સમાજના આગેવાનો જયારે આપણને કોઈ વાત કહેવા આવે છે ત્યારે આપણે એટલું બધું અભિમાન બતાવીએ છીએ ને, જેના કારણે સમાજના લોકો બી બિચારા દુખી થાય છે કે આપણે એમના ભલા માટે જઈએ છીએ ને આપણને સાથ સહકાર નથી મળતો.
0: સાચી વાત.
1: તો સમૂહ લગ્ન જોડાયા પછી મારો પોતાનો જે એક્ઝામ્પલ આપું છું ને, તો હું એવું કહું છું કે માની લો કે વાપી, બરોડા, અમદાવાદ કે વિદેશમાં એના ઘરે સગામાં કોઈક લગ્ન હોય તો એને આવવું પડે, પણ પાછું 15 દિવસ પછી બીજાના ઘરે

0: ચિકન હોય તો એ નહીં આવી શકે, એ નહીં આવી શકે ને એને એડવાન્સમાં જો પત્રિકા મળી હશે ને તો એને ચોલ્લો જ લખાઈને જશે.
1: સાચી
0: તો બહારના લોકોના ધક્કા ધક્કી ઓછા થાય એના માટે જો આપણી પ્રજા જો થોડું સમજી અને એક જ દિવસે જયારે સમૂહ લગ્ન થાય તો નાનામાં નાનો છોકરાથી મોડીને વડીલ લાકડીના ટેકે પણ પતિ પત્ની આવે અને સમૂહનો જે ઉત્સાહ જે જોવા મળે છે એ બહુ જ મોટો, 150-150 છોકરા છોકરીઓ એક સાથે પરિણે છે એવા સમાજ અત્યારે મેં જોયા.
1: એટલે ઓવરઓલ આપણે જોવા જઈએ તો સમાજનું બહુ મોટું કામ એ રીતે થાય છે કે જે લોકો મધ્યમ વર્ગ છે એ લોકોના જીવનમાં આર્થિક એક બહુ મોટો ફાયદો થાય છે, સાથે સાથે આખો ને આખો સમાજ મળે એટલે સમાજમાં એક એકતા પરસ્પર મળવાની જે વાત છે, ભાવ સાથે જ એવું કહેવાય છે કે સાથે મળવા અને જમવાથી માણસમાં
0: પણ મધ્યમ વર્ગ જ મધ્યમ રહે છે, મધ્યમ વર્ગને આગળ વધવા નહીં દેવા માટેનું જ આ બધું ચાલે છે
1: અને એ દેખાદેખીમાં ખેંચાયા કરે.
0: હા, દેખાદેખીમાં ખેંચાયા કરે છે કે ભાઈ પેલા ભાઈના ઘરે તો ડીજે લાયેલા, ફલાણું લાયેલા, ડ્રોન લાયેલા, બધું લાયેલા, તો આપણે કઈ આપણે એક વીઘું જમીન મૂકી દઈશું.
1: અને બીજું એ પણ છે ઘણી વખત કે કદાચ મા બાપને આ ખેંચાવું ન હોય તો અત્યારની જનરેશન એવી હટ કરતી હોય છે, આ પણ મેં જોયું છે.
0: તો પણ જનરેશનને હું તો મારા હું મા બાપને કોઈને નથી કહેવા માંગતો, હું યંગ જનરેશનને કહેવા માંગુ છું કે તમે તમારા પગ ઉપર કુવાડો મારી રહ્યા છો. આપણે એ બધા મોજ શોખ ને એ બધું જે ચાલી રહ્યું છે અને બાકીની ટેવો તો એ આમાંથી જ વધારે તો છોકરાઓને પડે છે.
1: સાચી વાત છે, કારણ કે અત્યારે જોવા જઈએ તો પૈસા ને અતિરિક્ત મૂલ્ય છે, પૈસો એ સર્વસ્વ છે, આવી સિચ્યુએશન છે, માણસના સંબંધો ખાડે ગયા છે.
0: પૈસો કઈ જગ્યાએ વાપરવો ને કયા ટાઈમે વાપરવો એ મહત્વ જો માણસ દરેક વ્યક્તિ જો સમજી જાય ને તો કોઈ સામાન્ય બી નથી અને કોઈ મોટો બી નથી, બધા સામાન્ય માણસ જ થઈને.
1: સાચી વાત છે, એવી પરિસ્થિતિ એટલે કે હકીકતમાં તો પૈસો એ લક્ષ્મી છે, એનો સદુપયોગ માણસ જો કરે તો એ સુખી થાય.
0: સુખી જ થાય.
1: વાતો તો ઘણી જ છે પરંતુ ખાસ કરીને આજે આપણું જે મળવાનું તે એટલે અમારા આકાશવાણીનું 90મા વર્ષની ઉજવણી. બીજી વાત એ છે કે પીડ વેપારી શૂન્યમાંથી સર્જન કરેલા એવા અમારા મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના કાર ડીલર આપ અમારી વચ્ચે ઉપસ્થિત છો અને પ્રેરણાદાયી મુલાકાત આપની સાથે થઈ. સંઘર્ષ, સરળતા, સફળતા આ દરેકમાં આપે પ્રેરણાદાયી વાતો અમારા યુવા પેઢીને પણ કરી. આકાશવાણીના 90મા વર્ષના ખાસ અવસરે આવો મિત્રો આપણે પણ જીવનમાં નવી દિશા તરફ આગળ વધીએ. અને રમેશભાઈ, આપના વ્યક્તિગત જીવન, આપનું જે સંઘર્ષ અને સાથે સાથે રેડિયો જોડેના સંબંધની આ બધી વાતો ખરેખર સાંભળવાની અમારા શ્રોતાઓને પણ મજા આવી. આપનો કિંમતી સમય કાઢી અહીં પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: મને બોલાવ્યા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.

શ્રોતા મિત્રો, આકાશવાણીના 90 વર્ષની ઉજવણીના પ્રસારણના ઉપલક્ષમાં આ વિશેષ મુલાકાત આપે સાંભળી. રમેશભાઈ પટેલની આ મુલાકાત લઈ રહ્યા હતા વિપુલ પુરોહિત. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે.

0: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ છે. સાંભળીએ વિજ્ઞાપન.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
2: પંચમહાલ, દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91-129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
3: બદલો આદત બદલો.
4: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
3: બદલો આદત બદલો.
5: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો આરબીઆઈ ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
6: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
7: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
6: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
7: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
6: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો.

0: ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
1: બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
4: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
1: બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
5: આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. FM બેન્ડિક 102.2 મેગાહર્ટઝ પરથી સવારના 10:30 થયા છે. સાંભળીએ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ.

મિત્રો, આ ગીત છે ફિલ્મ ચલતે ચલતેનું. ગાયક કલાકારો છે અભિજીત અને અલકા યાજ્ઞિક. બોલ છે જાવેદ અખ્તરના અને સંગીત જતીન લલિતનું.

મિત્રો, હમણાં જ આપે જોનીતા ગાંધી અને નક્ષ અઝીઝના સ્વરમાં ડ્રીમ ગર્લ ફિલ્મનું ગીત સાંભળ્યું. સંગીત હતું મીત બ્રધર્સનું. મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મી ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. મિત્રો, આજના કાર્યક્રમમાં નરેન્દ્ર શાસ્ત્રીના કંઠે ગાયેલા કેટલાક ગીતો સાંભળીશું, જેમાં પ્રથમ રચના છે નરેન્દ્ર મહર્ષિની.

મિત્રો, હમણાં જ આપે નરેન્દ્ર શાસ્ત્રીના કંઠે મધુરકાંત કલ્પિતની રચનાને સાંભળી. આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શરૂઆતના કારોબારમાં શેરબજારમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્ય સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે ઉપલી વયમર્યાદા વધારી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવેગૌડાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનની પ્રશંસા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાની મુલાકાતે જશે. કોંગ્રેસ નેતા વી ડી સતીસને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નીટ પેપર લીક કેસનો દોર હવે લાતુરથી મહારાષ્ટ્રના નાંદેડ સુધી વિસ્તર્યો. અમદાવાદના એએમએ ખાતે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડેની ભવ્ય ઉજવણી, ડિજિટલ લાઇફ લાઇન્સ થીમ પર નિષ્ણાતોનું મંથન. અમેરિકામાં એરશો દરમિયાન બે લડાકુ વિમાન અથડાયા, ચાલક દળના ચારેય સભ્યો સુરક્ષિત. રાજ્યની મેટ્રો ટ્રેન સેવાઓ આજથી સુધારેલા સમયપત્રક મુજબ રાત્રે 11 વાગ્યા સુધી દોડશે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. આગામી 28 મેના રોજ ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદની ઉજવણી થશે. રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તેની સામાન્ય તારીખ 1 જૂન કરતાં 6 દિવસ વહેલું 26 મેના રોજ કેરલમ પહોંચે તેવી શક્યતા છે. ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્ય સહિત કુલ 10 ચંદ્રકો જીત્યા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે ફિલ્મ ગીત. મિત્રો, કાર્યક્રમના આરંભે આપને સંભળાવીએ ફિતા ફિલ્મનું આ ગીત. સ્વર છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણનો, સંગીત છે અનુ મલિકનું અને શબ્દો છે સમીરના.

0: That's right.
1: મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળે શ્રેયા ઘોષાલના સ્વરમાં, બોલ છે ઇરશાદ કામિલના, સંગીત છે પ્રીતમનું અને ફિલ્મનું નામ છે જબ વી મેટ.

દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ. ફિલ્મ ઝૂમ બરાબર ઝૂમનું ગાયક કલાકારો છે રાહત ફતેહ અલી ખાન અને મહાલક્ષ્મી અય્યર. ગીતને સંગીતબદ્ધ કર્યું છે શંકર એશાન લોય અને શબ્દો છે ગુલઝારના.

દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ. ફિલ્મ જાને તું યા જાને નાનું, ગાયક કલાકાર છે રાશિદ અલી, સંગીત છે એ આર રહેમાનનું.

મિત્રો, હમણાં જ આપે સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મનું ગીત સાંભળ્યું. ગાયક કલાકારો હતા શેખર રવજીયાની, સલીમ મર્ચન્ટ અને નીતિ મોહન. ગીતના શબ્દો લખ્યા હતા અન્વિતા દત્તે. દોસ્તો, કાર્યક્રમના અંતમાં આપને સંભળાવીએ ફિલ્મ રબને બના દી જોડીનું આ ગીત. સ્વર છે રૂપકુમાર રાઠોડનો, સંગીત છે સલીમ સુલેમાનનું અને શબ્દો છે જયદીપ સાહનીના.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 11:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. સુનીતા રાવને સાંભળીએ. ગીતના શબ્દો છે પરી હું મેં.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: રામશંકર અને સાથીઓને સાંભળી રહ્યા હતા. ગીતના શબ્દો હતા યે તેરા જલવા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

0: अलीशा चिनॉय अने साथियों ने अब संभली रहा था।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

આ હતો ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીડનની મુલાકાત દરમિયાન ગોથેનબર્ગ ખાતે યુરોપિયન ઉદ્યોગ ગોળમેજીમાં ભારત આજે રોકાણ, નવીનતા અને ઉત્પાદન માટે વિશ્વના સૌથી આકર્ષક સ્થળોમાંનું એક હોવાનું કહ્યું. પ્રધાનમંત્રી તેમના યુરોપ પ્રવાસમાં નોર્વે જવા રવાના થયા. અહીં તેઓ ત્રીજા ભારત નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢની 3 દિવસની મુલાકાત દરમિયાન નક્સલ વિરોધી કામગીરી અને વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. તેમણે રાયપુરમાં 112 નંબરની સેવાના વિસ્તરણ રૂપે 400 નવા વાહનોને લીલી ઝંડી આપી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાના પ્રવાસે જવા રવાના થયા. કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે આંતરરાષ્ટ્રીય દરિયાઈ મહિલા દિવસ પર મહિલા નાવિકોના અદમ્ય જુસ્સાની પ્રશંસા કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને વસ્તી ગણતરીમાં ભાગ લેવા અપીલ કરી. પ્રતિષ્ઠિત આઈપીએસ અધિકારી કે વિજયકુમારને આંતરિક સુરક્ષા અને આતંકવાદ વિરોધી કામગીરીમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાની 16 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર કર્યું. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં આજે સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા. શરૂઆતના કારોબારમાં શેરબજારમાં કડાકો, સેન્સેક્સ અને નિફટીમાં ઘટાડો. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્ય સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે ઉપલી વયમર્યાદા વધારી. કોંગ્રેસ નેતા વીડી સતીસને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નીટ પેપર લીક કેસનો દોર હવે લાતુરથી મહારાષ્ટ્રના નાંદેડ સુધી વિસ્તર્યો. અને અમદાવાદના એએમએ ખાતે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડેની ભવ્ય ઉજવણી, ડિજિટલ લાઇફ લાઇન્સ થીમ પર નિષ્ણાતોનું મંથન. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ

આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.

0: ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાર. સંગાર. નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયોની દુનિયામાં કેટલાક એવા અવાજો છે જે ફક્ત સાંભળવામાં આવતા નથી, પરંતુ તે આપણી યાદ, આપણી લાગણીઓ અને આપણા જીવનનો ભાગ બની જાય છે. આકાશવાણી તેની 90 વર્ષની પ્રસારણ યાત્રા ઉજવી રહ્યું છે ત્યારે આ ખાસ કાર્યક્રમ સુર સંગાતમાં અમે તમારી સમક્ષ આવી જ એક સુમધુર સફર લઈને આવ્યા છીએ. આજે અમારી સાથે એક એવો અવાજ છે જેમણે દાયકાઓથી ગુજરાત અને દેશભરને ભક્તિ, લોકગીત અને પ્રેમના રંગોથી ભરી દીધું છે. પ્રફુલ્લ દવેજી, આપનું સ્વાગત છે આજના કાર્યક્રમ સુર સંગાતમાં.
1: થેન્ક યુ સર.
0: પ્રફુલ્લ સાહેબ, છેલ્લા 40થી વધારે વર્ષોથી ગુજરાતના દરેક ઘરમાં તમારો અવાજ ગુંજતો રહ્યો છે.
1: જી.
0: અમર દેવદાસથી લઈને કેટલાય લોકપ્રિય લગ્ન ગીતો અને કેટલાય ભજનો. બાળપણમાં સંગીત પ્રત્યેનો તમારો ઝુકાવ ક્યારે અને કેવી રીતે શરૂ થયો?
1: સારો પ્રશ્ન છે. હું માનું છું કે સંગીત છે એ આત્માનો સંસ્કાર છે અને એ આત્માની સાથે સાથે ટ્રાવેલિંગ કરે છે. તો મારા માતા પિતા, એટલે હું એવું માનું છું કે આત્મા પસંદ એવા મા બાપને પસંદ કરે કે જ્યાં એના સંગીતના સંસ્કારો પોષાય.
0: જી.
1: એ હું એટલા માટે કહી શકું કે મારા ફાધર મધર એ બંને મ્યુઝિક લવર હતા. મારી મા પુષ્ટિમાર્ગની હતી અને બાપુજી શિક્ષક હતા, પણ બાળકવિ હતા અને બહુ સારા સંગીતકાર, ભજનો બહુ સારા ગાતા. આ હું એટલા માટે વધારે કોન્ફિડન્સથી કહી શકું છું કારણ કે મારા બંને બાળકો હાર્દિક અને ઈશાની એ બંને પણ એન્જિનિયર થઈને સંગીતના ક્ષેત્રમાં આવ્યા છે. કામે કે બેઝિકલી એ લોકો સંગીતના સંસ્કારો લઈને આવ્યા છે.
0: તમારી લેગસી સાચવી રહ્યા છે.
1: જી. એટલે ઘરની અંદર વાતાવરણ, એ ઘરમાં વાતાવરણ હતું કે જ્યાં સંગીતના સંસ્કારો, સંગીતનું વાતાવરણ. તો મને એવું લાગે છે કે નાનપણથી જ તે, મારા એક બહેન હતા, મોટા બહેન, અમે ગામડામાં રહેતા, તો ત્યાં ગામડામાં ઓલા તહેવારો હોય ને 11 ને એવું, ત્યારે બધા ગામને બધી મહિલાઓને ભેગા કરીને ઓખાહરણ ગાય. તો એ ઓખાહરણ મને યાદ આવે છે, આપે જ્યારે પૂછ્યું ત્યારે, કે ઓખાહરણ વાંચતા હતા અને એમાં એ ઓખાને બંદીખાને કેદ કરે છે એ વખતનું એક પદ છે. હું એટલા માટે ગાઉં કે આટલા વર્ષો પછી, આઈ થિંક, મને લાગે છે કે મોર દેન 60 યર્સ, 60 વર્ષ પહેલાં કદાચ મેં આ સાંભળેલું, એ આજે પણ મને એ કમ્પોઝિશન યાદ છે.
0: તો હું અમારા શ્રોતા મિત્રો માટે
1: મધુરા સાદે રે ઓખા રૂવે માળીએ હો રાજ, ભાઈ મારા કિયા જન્મના પાપ આભેથી ઉતરી રે

હું સાંભળતો હતો બાળક પ્રફુલ દવે અને હું રડવા માંડ્યો. હું ખાટલામાં સૂતો હતો, મને આખી સિચ્યુએશન યાદ છે. પછી ઓખાણની જે પાઠ હતો એ પૂરો થયો અને બધી બહેનો એમની ઘેરે ગયા. પછી મારી બહેને પૂછ્યું કે કેમ રડવા માંડ્યો, તો મને બીજો કોઈ જવાબ ન સૂજ્યો. મેં એમ કીધું કે સાદ મીઠો લાગ્યો, રાગ મીઠો લાગ્યો. પણ મને લાગે છે કે એ વખતે આ સેન્સ હશે મારા કાનમાં કે

0: આ કયા રાગને મીઠો કહેવાય, કયા સ્વરો ટચી ગણાય, એ વખતે હું વાત કરું ત્યારે કદાચ હું મને લાગે છે કે છ સાત વર્ષનો હોય.
1: શું વાત છે જી, તો તમારામાં તો બાય બર્થ જ આ બધા જે
0: આઈ થિંક મેં આપને કહ્યું ને કે એ એવા મા બાપને જ પસંદ કરે. હું આપને એક બીજી વાત કરું એનાથી આગળ. મારી માં કહેતી હતી, અમે લોકો, મારો જન્મ ચિત્તલમાં થયો, અમરેલી જિલ્લાના ચિત્તલમાં. તો મારો જ્યારે જન્મ થયો ને ત્યારે આપણા ઠાકર મંદિરની આરતીનું ટાણું થયું હતું, એટલે એ નગારું વાગ્યું, એ ઝાલર વાગી, અને ઠાકર મંદિરની આરતી થઈ જાય પછી ખબર ને સ્તુતિ બધા પૂજારીને બધા ગાય. તો આ બાજુ એ ઠાકર મંદિરમાં ચોરામાં હાજર રહેલા એ લોકોનું ગાણું શરૂ થયું અને આ બાજુ મારું રોણું શરૂ થયું.
1: સરસ વાત,
0: સાંકેતિક કહે છે ભવિષ્યમાં એ રોણું ભવિષ્યમાં ગાણું બનવાનું હોય છે.
1: વાહ વાહ વાહ,
0: જી
1: શું વાત છે. તો શરૂઆતના દિવસોમાં ગાયક તરીકે પોતાને સ્થાપિત કરવું કેટલું પડકારજનક રહ્યું છે પ્રફુલભાઈ?
0: ટુ બી વેરી ફ્રેન્ક વિથ યુ, મારે હું એને સંઘર્ષ નથી ગણતો, કારણ કે મારે કોઈને કેવું પડ્યું હોય કે મને ગભરાવો કે મારો પ્રોગ્રામ કરો.
1: રેર કેસમાં એવું બન્યું?
0: ના, રેર કેસમાં નહીં, એક પણ કેસમાં. કારણ કે જો મેં, માનો કે આપણે ફિલ્મ લાઈનની વાત કરીએ તો મેં મણિયારો જે ગાયો લાખો ફુલાણીમાં, એ ગૌરંગ વ્યાસે મને સામેથી કહ્યું હતું કે તમારી પાસે મણિયારો ગૌરવ છે. એમણે અરુણ ભટ્ટને વાત કરી કે આ ગીત સરસ છે. હા, એ ખરું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અજાણ્યા પાણીમાં કૂદકો ન મારે, એટલે સ્વાભાવિક છે કે એ વખતે જે સિંગર ચાલતા હોય. મારે
1: એ જ પૂછું કે કયો આમ એવો વળાંક આવ્યો જીવનમાં કે જે એક મહત્વપૂર્ણ બની ગયો?
0: ફિલ્મ લાઈનની અંદર મણિયારો, અને બાકી તો હું જ્યારે ભણવા માટે આવ્યો ને ભાવનગર ડાક્ટરનું ભણવા, ત્યારે મારા બાપુજીએ મને બહુ કડક સૂચના આપી હતી કે હું શિક્ષક છું એ તને ખબર છે, અને મારા પેટે પાટા બાંધીને હું તને ભણાવું છું, મને પોસાય એમ નથી. એકચ્યુઅલી તો મારે MBBSમાં જવાનું હતું, પણ પ્રાથમિક શાળાના શિક્ષકને પોતાના દીકરાને મેડિકલનો ખર્ચ ના પોસાય, એટલે એને વિકલ્પ રૂપે આપણે આયુર્વેદમાં મને દાખલ કર્યો. પણ બાપુજીએ કીધું કે તને ગાતા આવડે છે એ તારું, કારણ કે મેં અમરેલી, હું કમાણી ફોર્ડ હાઈસ્કૂલમાં ભણતો ત્યારે મેં સંગીત છે ઇન્ડિયન મ્યુઝિક સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે રાખેલું.
1: શું વાત છે, એટલે ત્યારથી જ તમે?
0: હું 9, 10 અને 11 ત્રણ ધોરણ કમાણી ફોર્ડમાં, અને હું ત્યાં રોજ પ્રાર્થના હું ગૌરવતો હતો. મને પહેલો જિંદગીનો રૌપ્ય ચંદ્રક પણ કમાણી ફોર્ડ સ્કૂલમાં મળ્યો, અને એ જોગાનો જોગ એમ કહી શકાય કે
1: એટલે એ જમાનામાં તમારી ફોર્મલ ટ્રેનિંગ આવી રીતે ચાલતી.
0: એકચ્યુઅલી ત્યાં શું છે, એ વિવિધ લક્ષી સ્કૂલ છે, તો ત્યાં આઈધર ડ્રોઈંગ ઓર મ્યુઝિક જેમાંથી કોઈ પણ એક પસંદ કરવાનું. તો હું ડ્રોઈંગમાં ગયો, ત્યાં ગજાનંદ ભટ્ટ સાહેબ હતા ચિત્રના શિક્ષક, ને એને એક ટેબલ, ને ટેબલની ઉપર ઘડો, ને ઘડા ઉપર એક નાની ગાગર, ને ગાગર ઉપર એક ટબુડી. એટલે મને કે આ તું દોરી બતાવ, એટલે મેં જેવું દોર્યું ને સાહેબને ખ્યાલ આવી ગયો કે તું અહીંયા નહીં આવતો, આમાં નહીં ચાલે.
1: બરાબર.
0: પછી મારી પાસે બીજો વિકલ્પ સંગીતનો હતો, તો રમેશભાઈ ઉપાધ્યાય સાહેબ હતા, હું એમની પાસે ગયો ને એમણે મને ગૌરવ્યું. એટલે એણે એમ કહ્યું કે હવે તું ડ્રોઈંગમાં નહીં જતો, સંગીતમાં જ આવજે. પછી હું ઉપાધ્યાય સાહેબનો અને અમારા પ્રિન્સિપાલ દશાણી સાહેબનો બહુ પ્રિય વિદ્યાર્થી બન્યો, રોજ પ્રાર્થના જ મારી પાસે ગૌરવતા છ દિવસની. અને મેં આપને કહ્યું ને કે મને પહેલો રૌપ્ય ચંદ્રક એ મેઘાણીભાઈનું જોગાનું જોગ ગીત હતું, ઘણરે બોલે ને હેરણ સાંભળે. મારી એક ઈચ્છા ખરી કે આકાશવાણીમાં આ ગીત મારા અવાજમાં અને સમૂહ સ્વરોમાં રેકોર્ડ થાય, આપણે ભવિષ્યમાં પ્લાન કરીશું. વેપનલેસ અર્થની જે વાત છે, આખી બીજા વિશ્વયુદ્ધમાં પછી જે સંહાર થયો અને શસ્ત્રોએ કેટલો વિનાશ સર્જ્યો છે,
1: ડિસઆર્મમેન્ટ,
0: રાઈટ, તો મેઘાણીભાઈ દુનિયાભરના કવિઓ પર અસર થાય, તો મેઘાણીભાઈ જેવા કવિઓ પર અસર થાય, એટલે એણે ઘણ અને એરણ કે જે શસ્ત્રોના કારખાનાના પ્રતિનિધિઓ છે, એ ઘણ ભાઈ છે અને એરણ બેન છે. અને ઘણ બેનને કહે છે, ભાઈ બેનને કહે છે, શું કહે છે કે ઘણ રે બોલે ને એરણ સાંભળે હોજી,

0: ਜਣੇ ਹੋ ਸਤ ਫੁੱਲੜਾ ਜਰੇ ਹੋ ਜੀ ਆਉ ਘਣਰੇ ਬੋਲੇ ਨੇ ਏਰਾਣ ਸਾਂਭਲੇ ਹੋ ਜੀ।
1: ખૂબ સરસ, ખૂબ જ સંગીતમાં શરૂઆત કરી છે તમે તો વાતની। તો તમે નરસિંહ મહેતાના પ્રભાતિયા, જલારામ બાપાના ભજનો, સંત વાણી અને લગ્ન ગીતો ગાયા છે, એમાંથી કઈ પરંપરા તમારા હૃદયની સૌથી નજીક?
0: ના, જેમાં સ્વર અને સ્વર જ મારી નજીક છે એવું મને લાગે છે કે મેં મારો, જેને આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરીએ તો મેં મારો અભ્યાસ કર્યો, સ્ટડી કર્યો, એમાં મને લાગે છે કે હું બુક વાંચતો હોઉં અને તમે કોઈ પણ ગીત મૂકો, વગાડો, તો મારું કોન્સન્ટ્રેશન એમાં નથી રહેતું વાંચવામાં, મારું ત્યાં સ્વરમાં। એટલે મને લાગે છે કે સ્વર મારા માટે બહુ નિયરેસ્ટ અને ડિયરેસ્ટ છે, ક્લોઝેસ્ટ છે, અને એટલે મારા અવાજમાં ગવાયેલા કે ગૌરવવામાં આવેલા એ તમામ ગીતો મારી નજીક જ હોય ને, મા બાપને પોતાના સંતાનો એમ નજીક હોય એમ।
1: સાચી વાત છે। તો આજે અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ જેવા દિગ્ગજો સાથે તમે કામ કરેલું છે
0: જી,
1: તો એમની પાસેથી તમે શું અભિવ્યક્તિ શીખ્યા છો?
0: અવિનાશભાઈ ની તો આખી વાત જ છે કે અવિનાશભાઈ શું છે કે ગુજરાતને ગાતો કરનાર અવિનાશભાઈ છે, અને કોમર્સની જો વાત કરીએ, ધંધાની
1: જી,
0: તો સેલ્સમેનશીપ મેં જે અવિનાશભાઈમાં જોઈ એ બીજા બધા હોય છે, પણ ઘણી વખત નબળા કમ્પોઝિશન હોતા નથી, પણ હવે પ્રોડ્યુસરને નબળું લાગે તો એ નબળું, ડાયરેક્ટર એમ કે નબળું તો નબળું, પછી આપણે માટે પોએટ્રી બેસ્ટ હોય, કમ્પોઝિશન બેસ્ટ હોય, પણ એ તો પસંદ કરનાર કંઈક પૈસા રોકનાર રહે છે, પણ એને ગળે ઘૂંટડો કેમ ઉતારી દેવો? અવિનાશભાઈમાં એ ખૂબી હતી।
1: બરાબર।
0: ગૌરંગભાઈ પણ ખરા, ગૌરંગભાઈ બતાવે કે ભાઈ જો આ કમ્પોઝિશન છે, આ છે, આમ છે, આ રીતે ગવાશે, અને આ તો હું ગાઉં છું, હું જ્યારે સિંગર ગાશે ત્યારે આને દસ, આનાથી દસ ગણું। મહેશ નરેશ માં મહેશભાઈ શાંત હતા
1: જી,
0: પણ નરેશલાલ તોફાની હતા, એટલે જ્યારે ખાસ કરીને કમ્પોઝિશન બનતું હોય અથવા તો સિટિંગ હોય તો એ વખતે રિધમ વાળો હોય, તેમ છતાં નરેશભાઈ પોતે રિધમ પોતે લઈ લે હાથમાં, કારણ કે એ વોઝ અ રિધમ ઇસ્ટુ, અને એવું આખું વાતાવરણ ઊભું કરી શકતા હતા। પછી એનું મ્યુઝિક હોલ હોય કે રેકોર્ડિંગ સ્ટુડિયો હોય તો એ બધાને એમ જ થાય કે આ હિટ જ છે, ગીતો હિટ જ હોય, હિટ હોય, એટલા કેટલા બધા ગળા ઓલામાંથી પસાર થઈને એ પાસ થયું હોય, પણ એ દરેકની પોતપોતાની રીત હતી।
1: આકાશવાણીના 90 વર્ષ પ્રસારણ યાત્રાને થયા છે પ્રફુલભાઈ
0: જી,
1: તો આપનો શું સંદેશ છે?
0: સાહેબ, અમે કલાકાર જ આકાશવાણી રેડિયો સાંભળીને કલાકાર થયા છીએ, અમે ગામડામાં રહેતા અને ત્યારે અમારે આકાશવાણી રાજકોટ નજીક પડે, તો એના સવારમાં આવતા
1: પ્રભાતિયા
0: અર્ચના
1: કાર્યક્રમ,
0: કાનજી ભૂટા બારોટની વાર્તાઓ, ભલે બહુ એક બેન્ડનો રેડિયો હતો, પણ એ આકાશવાણી ત્યારે તો કલ્પના પણ નહોતી કે એ આકાશવાણીમાં મારા ગીતો વાગશે, અને એ આકાશવાણીમાં 90 વર્ષ પૂરા થશે ત્યારે આપ મારો ઇન્ટરવ્યુ લેશો, એવું તો કલ્પના પણ ન કરી શકાય, પણ એને 90 વર્ષ પૂરા થાય છે। આકાશવાણીની સેવા અદ્ભુત છે, આકાશવાણીએ ખેતીવાડીથી માંડી અને જે સેવા આપી છે સમાજમાં, જનજાગૃતિની, બહુજન હિતાય બહુજન સુખાય, એટલે એ ખરેખર વર્થ છે
1: બિલકુલ,
0: અને હું તો ઈચ્છું કે આકાશવાણી હજી ખૂબ અપગ્રેડ થાય।
1: ખૂબ ખૂબ આભાર આપનો
0: જી।
1: સાહેબ, આકાશવાણી સાથે જોડાયેલો કોઈ એવો પ્રસંગ જે આજે પણ તમને યાદ હોય, એવું કોઈ ગીત જે આકાશવાણી દ્વારા લોકપ્રિય બન્યું હોય?
0: હું અહીંયા ભાવનગરથી અમારી સંસ્થા કલા સંગમમાં આવ્યો નવરાત્રિમાં, અને આવ્યા હતા તો એક દિવસ માટે, પણ અમારે 9 દિવસ બુક થઈ ગયા, એમાં હું બેકગ્રાઉન્ડ પ્લેબેક તો નહીં, પણ બેકગ્રાઉન્ડ સિંગર તરીકે, અને ત્યારે અહીંયા આપણે અમદાવાદ ઉપર રસિકલાલ ભોજક હતા
1: જી,
0: બરાબર, તો એ રસિકભાઈ તમારું ઓલું પોર્ટેબલ રેકોર્ડિંગ, એમાં એ જે બે ગીતો અમે ગાતા હતા, મણિયારો અને કાનુડાની બાગમાં, એ ગીતો પહેલા વહેલા એ રસિકભાઈએ રેકોર્ડ કર્યા, અને પછી તો આકાશવાણી ઉપરથી, અને બહુ હિટ થયેલા, બહુ લોકોએ એને પસંદ કર્યું હતું। ત્યાર પછી યૌન વિજય પાંખ જે મધુસૂદન વ્યાસે

0: પ્રોગ્રામ કરીએ એમાં પણ આ બે ગીતો ગૌરાવ્યા, અને એ બે ગીતો સાંભળી અને ગૌરાંગ વ્યાસે લાખો ફુલાણીમાં મારી પાસે મણિયારો ગૌરાવ્યો.
1: શું વાત છે!
0: એટલે હું હું કહી શકું કે મણિયારે મને પોપ્યુલર કર્યો એ બરાબર છે, પણ એ મણિયારને પોપ્યુલર આકાશવાણીએ કર્યો.
1: જી, તો ગીતની બે
0: મણિયારતી. મણિયારો હલું હલું

0: દંડ ઉદાસે માં છે.
1: વાહ, ખૂબ સરસ. પ્રફુલભાઈ નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી, બ્રહ્માનંદ, આ સંતોમાંથી કોની રચના તમને સૌથી વધારે પડકારજનક લાગે ગાવાની હોય ત્યારે?
0: ના, બધા સંતોની રચના માના ધાવણ જેવી છે, અઘરી છે જ નહીં.
1: અચ્છા,
0: બરાબર. એટલે માનું ધાવણ જેમ કેમ જલ્દી પચી જાય, જલ્દી ગળા નીચે ઉતરી જાય. એટલે જાગને જાદવા હોય કે પછી જળકમળ છાંડી જાને બાળા કે અખંડ રોજી હરિના હાથમાં હોય કે પછી બ્રહ્માનંદજીનો ઘણરવ પટ ફરર ઘરર પદ ઘુંઘર રંગ ભર સુંદર શ્યામ રમે એ છંદો હોય. ઘણા બધા ગીતો મેં સહજાનંદ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાયા. એક સમય અમદાવાદમાં આવ્યા શ્રીજી મહારાજ, મૂર્તિ શોભે મહારાજની એક કમ્પોઝિશન બહુ સરસ, જે પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકા હતા ને અમેરિકાથી કહેવાયું હતું કે આપણો સાહેબ છે ને ઈશ્વરચરણ સ્વામી, એને કહેવાયું કે આપ આપ આ રચના તો પ્રફુલ દવે પાસે જ ગૌરવજો.
1: અરે વાહ,
0: એ રચના બંધીશ બહુ સરસ છે. એનો મુખડો ખાલી ગાઓ.
1: ચોક્કસ.

0: સર મે.
1: વાહ. તો
0: બહુ સરસ
1: આપણે,
0: બંદેશ છે. હું તો અમેરિકામાં ગરબામાં
1: હા,
0: ગાતો.
1: તમે લાઈવ પ્રોગ્રામ કરો છો ને સ્ટુડિયો રેકોર્ડિંગ, તો એ બે વચ્ચેનો ડિફરન્સ શું હોય?
0: સ્ટુડિયોમાં હું જ્યારે ગાઉં છું ને ત્યારે મારી સામે ઓડિયન્સ બેઠો છે એવી જીવંત રીતે ગાઉં છું. હવે માનો કે પ્રોગ્રામની અંદર કદાચ 50,000 માણસો બેઠા હોય, અહીંયા અત્યારે આપ એકલા છો, તો મારે માટે એક હોય કે 1,00,000 હોય,
1: શું વાત છે,
0: મારે માટે ઓડિયન્સ એ ઓડિયન્સ છે.
1: ક્યાં વાત.
0: એટલે અત્યારે તો ઓડિયન્સ નથી, સ્ટેજ નથી, એ કાંઈ નથી, રાઈટ? ખાલી આ માઇક્રોફોન છે આકાશવાણીનું અને આપ મને સાંભળી રહ્યા છો.
1: જી,
0: તો સાંભળી તો રહ્યા છો ને, મારા શ્રોતા તો છો ને.
1: બિલકુલ બિલકુલ.
0: એટલે એમાં એક જણ છે એટલે મારે થોડીક આમાં પડી કુવાળી દેવું ને નીલદગડાઈ કરવી એવું ના હોય.
1: બિલકુલ નહીં, સાચી વાત છે. તો આજની જે યુવા પેઢી છે, જે જૂના ભજનો છે, તો એ બધા જે ભજનો છે એ ભાવનાત્મક રીતે એ લોકો પોતે પણ રજૂ કરે, તો તમે શું શિક્ષણ આપો છો એ બાબતે?
0: ને સાંભળે તો છે. મેં જોયું કે મને બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે કે હું ઘણા સાથે આ ચર્ચા કરું છું કે ધ વે ધીસ યંગસ્ટર્સ આર લિસનિંગ. એક પહેલા તો મારી કલ્પના બહારની વાત છે. આ નવી જનરેશન કે જેને આપણે સ્પોઇલ્ડ જનરેશન કહી શકીએ, કે આપણે નથી કહેતા, કેના રાખે છે, અચ્છા, જેનામાં જેના ઉપર

0: વેસ્ટર્ન કલ્ચરની બહુ
1: જી
0: ઇન્ફ્લુઅન્સ છે.
1: જી જી
0: એ એ આપણા જુવાનિયાઓ, એ આપણા યંગ જનરેશન, એ જે રીતે અથવા તો બીજા ઘણા બધા કલાકારોના એ જે રીતે એન્જોય કરે છે, તો હું કન્ફ્યુઝ છું. કન્ફ્યુઝ એટલા માટે છું કે પહેલા તો એક મારી માન્યતા છે કે આ નવી પેઢી આપણી જૂની પ્રાચીન સંતવાણીને સાંભળે જ નહીં.
1: બિલકુલ,
0: મારો પ્રેજ્યુડાઇસ છે, મારો મારી માન્યતા છે. એ મારી માન્યતા ખોટી પડી, કારણ કે જે રીતે એ લોકો સાંભળે છે આવું તો મારા સમયમાં નતો સાંભળ્યું.
1: નવો ટ્રેન્ડ આવ્યો છે આજકાલ ભજન જેમિંગ.
0: તો હવે મને, હું એવું વિચારું છું સાહેબ કે આવું કેમ બને છે? કોઈ ખાલીપો છે આ લોકોને કે એટલું બધું ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે, કે પછી આ નવી પેઢી અમારી પેઢી કરતાં અપગ્રેડ થઈ છે? અમારા વખતમાં એટલા બધા રિસ્પોન્સ નહોતા. તમે એમાં ફેસબુક ઉપર ને યુટ્યુબ ઉપર જોજો, ગૂગલમાં બધે જે રીતે આ લોકો જનરેશન સાંભળી રહી છે, એ અમારી જનરેશન કરતાં અપગ્રેડ થયેલી ડેફિનેટલી છે.
1: હું એ જ સવાલ ઉપર આવી રહ્યો છું કે સંગીતની દુનિયા કેસેટથી લઈને યુટ્યુબ અને આજકાલ તો રીલ્સ સુધી પહોંચી ગઈ છે, તો ચાર દાયકામાં આ જે સફર છે ઘણી બદલાઈ ગઈ છે. તો આજના સમયમાં ઊંડાણ જાળવી રાખવું કેટલું પડકારજનક છે?
0: ને આજની જનરેશન એ માટે સારું છે ને, અમારી પાસે કાન હતા પણ કોમ્પ્યુટર નહોતો.
1: જી,
0: અને એવી ત્રેવડ ક્યાં હતી? એટલે અમે તો લાઈવમાં જે કોઈ કલાકારોને સાંભળીએ, દેટ્સ ઇટ. દાખલા તરીકે એ અત્યારે કેવડી મોટી દુનિયા છે,
1: દુનિયા છે,
0: અને દુનિયાભરનું સંગીતને એ લોકો એક આ નાનકડા મોબાઈલમાં
1: છે,
0: તો સારી વાત છે. અને એને કારણે એ લોકો બહુ સારી રીતે અપગ્રેડ થયા, રહી થયા, જે અમારામાં શક્ય નહોતું.
1: પ્રફુલભાઈ, છેલ્લે શું તમને ક્યારે એવો અનુભવ થયો છે કે કોઈ શ્રોતાએ કહ્યું હોય કે તમારા ભજનથી તેમનું જીવન બદલાઈ ગયું છે?
0: એક સત્ય ઘટના કહું.
1: જી,
0: ભજન અને લોકગીત ને એને હું અલગ નથી કરતો. મારી દૃષ્ટિએ સ્વર સ્વર તમામ સ્વરો એ સંતવાણી છે.
1: જી,
0: મુંબઈમાં એક છોકરો પ્રકાશ કેવું કંઈક નામ, એણે એકવાર મને આવીને, મારાથી આવીને એમ કહ્યું કે તમે મારી જિંદગી બચાવી છે. તો હું મેં કીધું કેવી રીતે? કે મને અમારા ફેમિલીના ઝઘડાને કારણે હું સ્યુસાઈડ કરવાનો હતો, તો હું રાહ જોતો હતો કે ઘરમાં કોઈ ન હોય. આ સત્ય ઘટના છે. તો એક દિવસ ઘરમાં મારા મધર ને મારી વાઇફ ને બધા ગયા, અને મેં પંખા, મારી વાઇફની સાડી લઈને પંખા હારે બાંધી, અને બસ હું અહીંયા ગળામાં બાંધીને લટકવાની તૈયારી કરું. એ પહેલા મને એમ થયું કે એક વખત પ્રફુલ દવેને માડી હું તો બાર બાર વર્ષે ઘેર આવ્યો એ સાંભળી લઉં. અને પછી એ કે મેં એ ગીત સાંભળ્યા પછી મને એમ થયું કે મરવું નથી.
1: અચ્છા, ખૂબ સરસ પ્રસંગ તમે યાદ કર્યો આજના દિવસે. તો જો કોઈ ગુજરાતી તો એ ગીત આજે અમારા શ્રોતાઓને ગાઈને.
0: હા, આમ તો ફિલ્મ પાતળી પરમારમાં મેન ઉષા મંગેશકરે ગાયું છે, ઉપેન્દ્ર ત્રિવેદી.

0: જો કોઈ ગુજરાતી સંતની કોઈ એક પંક્તિ તમારો જીવન મંત્ર બનવાનો હોય તો એ કઈ પંક્તિ હશે?
1: કૃષ્ણના શરણમાં ઈચ્છું છું મરણ હું.
0: ખરેખર પ્રફુલ્લજી, આપના સુરોએ આ સંવાદને એક મધુર સ્મૃતિ બનાવી દીધી છે અમારા માટે.
1: થેન્ક યુ.
0: ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રોતા મિત્રો, સુર સંગાથ કાર્યક્રમમાં આજે બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી સાંભળતા રહો આકાશવાણી. કાર્યક્રમ સુર સંગાથ આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા લોકગાયક શ્રી પ્રફુલ્લ દવેની મુલાકાત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.
2: બદલો બદલો, આદત બદલો.
3: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
2: બદલો બદલો, આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

0: કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી. દિલ ના લાગે કિનારે તો હું શું કરું, દૂર ઝંઝા પુકારે તો હું શું કરું,
1: હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તું જ એ રૂપ ધારે તો હું શું કરું,
0: હો વમણ માં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે તો હું શું કરું,
1: આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું, છતાં કોઈ પાલો પ્રસારે તો હું શું કરું,
0: તારી જુલ્ફોમાં ટાંકી દઉં તારલા, પણ તું આવે સવારે તો હું શું કરું. શબ્દો જ્યારે ધબકાર બનીને દિલમાં ઉતરે છે ને શ્રોતા મિત્રો, ત્યારે જન્મે છે કવિતા. અને ગુજરાતી સાહિત્ય એટલું ધનાઢ્ય છે કે તેની પાસે કંઈક એવા સાહિત્યકારો છે જે અમર રહેશે અને જે આપણા સૌનું ગૌરવ છે. આજે એક એવા જ કવિ, એક સર્જક, નાટ્યકાર, ગઝલકાર વિશે વાત કરીશું. બહેનો બહેનો, અમારી વહાલી વહાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે આપ કાર્યક્રમ સહિયર સાંભળી રહ્યા છો. અને આજે થોડો સમય પસાર કરીશું એક સર્જન યાત્રાની સુગંધમાં. શ્રોતા મિત્રો, કોઈ કવિતા માત્ર વાંચી જાય છે અને કોઈ કવિતા બની જાય છે. જ્યારે દુનિયા માત્ર નિયમોમાં જીવતી હતી ત્યારે એક શાયર આવ્યા, જેમણે ગઝલને બંધ બારણામાંથી બહાર કાઢી, એને ખુલ્લા આકાશમાં ઉડાડી, શબ્દોની નવી હવા આપી, નવો શ્વાસ આપ્યો અને ગુજરાતી ગઝલને એક નવી ઓળખ આપી. શ્રોતા મિત્રો, આધુનિક ગુજરાતી ગઝલના પ્રણેતા, ગુજરાતના ગઝલકાર, કવિ અને નાટ્યકાર ફકીર મહંમદ ગુલામ નબી મંસૂરી, કે જેમને આપણે સૌ આદિલ મંસૂરીના નામથી ઓળખીએ છીએ, એમનો આજે જન્મદિવસ છે. 18 મે 1936 ગુજરાતી સાહિત્યને આ અદ્ભુત શાયર મળ્યા, જેમણે ગઝલને એક નવી ઓળખ આપી.
2: જો એમની કવિ તરીકેની ઓળખ પહેલાના જીવનની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યા પછી એમણે માધ્યમિક શિક્ષણ અમદાવાદ અને કરાંચીમાં લીધું. કરાંચીમાં કાપડનો અને અમદાવાદમાં કાપડ તથા સૂતરનો વેપાર કર્યા પછી અંગ્રેજી સામાયિક ટોપિક અને ગુજરાતી સામાયિક અંગનામાં પત્રકારની કારકિર્દીનો આરંભ કર્યો અને અહીંથી જ એમણે ગઝલો અને કવિતાઓ લખવાની પણ શરૂઆત કરી. ત્યારબાદ એક વિજ્ઞાપન કંપનીમાં કોપીરાઇટર બન્યા અને છેલ્લે ભારત છોડી અમેરિકા વસવાટ સ્વીકાર્યો. અને હવે વાત કરીએ એમના દ્વારા લખાયેલી અગણિત રચનાઓ વિશેની, જેમ કે વળાંક, પગરવ, સતત જેવા ત્રણ કાવ્ય સંગ્રહો દ્વારા એમણે નવી કવિતાના દેખીતા લક્ષણોને ગઝલમાં પ્રગટાવીને એને નવો વળાંક આપ્યો. એમના શબ્દોમાં શહેરનું અજવાળું પણ છે અને દિલનો અંધકાર પણ. જેમ એમણે લખ્યું, મોટા નગરના

0: માણસો ચહેરા વગરના માણસો, કેટલી ઊંડી વાત! મોટા શહેરમાં રહેતા લોકો પણ લાગણીઓ ક્યાંક ખોવાઈ ગઈ હોય એવું. ચાલો આગળ વાત કરતા પહેલા એમની આ ગઝલ થઈ જાય. મોટા નગરના માણસો, ચહેરા વગરના માણસો,
1: હેતુ વગરની ભીડમાં કારણ વગરના માણસો,
0: જાણે ન ઓળખતા મને મારા જ ઘરના માણસો,
1: અખબાર આખું વાંચતા વાસી ખબરના માણસો,
0: રણ રેતમાં ડૂબી ગયા પાણી વગરના માણસો,
1: પાકી સડકની શોધમાં કાચી કબરના માણસો. શ્રોતા મિત્રો, સ્વાતંત્ર્યોત્તર કે આધુનિક ગુજરાતી ગઝલની વિભાવના ઘડવામાં આદિલ મંસૂરી સાહેબનો નોંધપાત્ર ફાળો છે. અને ખબર છે, આદિલ મંસૂરી માત્ર શાયર નહોતા, એ ચિત્રકાર પણ હતા, નાટ્યકાર પણ હતા, પત્રકાર પણ. એટલે જ એમના શબ્દોમાં રંગ પણ દેખાતા અને દ્રશ્ય પણ ઊભું થઈ જતું. ખબર છે, આદિલની ગઝલોમાં સૌથી ખાસ શું? મૌન. એમણે મૌનને પણ અવાજ આપ્યો. જેમ કે એમણે લખ્યું, તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે. વાહ, સાચી વાત છે ને, જ્યારે અંધકાર આવે ત્યારે જ પ્રકાશની કિંમત સમજાય. અને જુઓ ને, પ્રેમ વિશે પણ કેટલી ઊંડી વાત કહી. સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ, જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. આ ગઝલ આખી કંઈક આ પ્રમાણે છે. તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે, મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.
0: મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે શરમ ભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.
1: વસંતો કાન દઈને સાંભળે છે ધ્યાનથી એને, સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.
0: ગરજતા વાદળોના ગર્વને ઓગાળી નાખે છે ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.
1: ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.
0: સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ, જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. અને શ્રોતા મિત્રો, જેમ અગાઉ કહ્યું તેમ પછી એમની સફર અમેરિકા સુધી પહોંચી. દેશ બદલાયો તો એ શબ્દોની માટી ન બદલાઈ. એમના સંગ્રહ ન્યૂયોર્ક નામે ગામ માં વિદેશી જીવન, ત્યાંની સંસ્કૃતિ અને એકલતા બધું જ જોવા મળે છે. જેમ એમણે લખ્યું, આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું, છતાં કોઈ પાલવ પ્રસારે તો હું શું કરું. આ કેટલી સુંદર લાગણી છે. માણસ તૂટેલો હોય પણ પ્રેમ સામે ફરી ઓગળી જાય. અને આ પંક્તિઓ, માનવ ના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો, કેટલું મોટું તત્વજ્ઞાન! માનવતા જ તો સાચી ઈશ્વરતા છે. તો મિત્રો, ચાલો સાંભળીએ આ ગઝલ હવે મનહર ઉદાસના સ્વરમાં.
2: આદરણીય મિત્રો, આજની આ મહેફિલના અંત તરફ હવે આપણે આવી ગયા છીએ. આજના યુગમાં માનવ થઈને રહેવું ઘણું જ મુશ્કેલ છે, પણ ઈશ્વર બની જવું ઘણું સહેલું છે. આવા જ ભાવોને રજૂ કરતી જનાબ આદિલ મંસૂરી સાહેબની આ હૃદયસ્પર્શી રચના હવે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.

શ્રોતા મિત્રો, ખૂબ સુંદર ગઝલ. વાહ. શ્રોતા મિત્રો, 6 નવેમ્બર 2008ના રોજ આદિલ મંસૂરીએ આ દુનિયાથી વિદાય લીધી. પણ શાયર ક્યાં જાય છે? એમના શબ્દોમાં એ હંમેશા જીવતા રહી જાય છે. આજે પણ જ્યારે કોઈ એકલતા અનુભવે, કોઈ દિલની વાત શબ્દોમાં શોધે, ત્યારે ક્યાંક ને ક્યાંક આદિલ મંસૂરી મળી જ જાય છે. આજે એમના જન્મદિવસે ચાલો શ્રોતા મિત્રો એમને યાદ કરીએ અને એમને શબ્દોથી વંદન કરીએ. અને આદિલ મંસૂરી સાહેબ વિશે જ્યારે વાત કરતા હોઈએ ને, ત્યારે એમના આ શબ્દ તો સાંભળવા જ રહ્યા. તેના વગર આદિલ મંસૂરી સાહેબ વિશેનો કાર્યક્રમ જ અધૂરો ગણાય. તો કાર્યક્રમની સમાપ્તિ કરીએ એમના જ શબ્દોમાં.

તો શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો અમને લખીને ચોક્કસથી જણાવશો. ત્યાં સુધી લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો. આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્વીડનની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના ઓસ્લો પહોંચ્યા. કેરલમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી ડી સતીસનના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાની મુલાકાતે જવા રવાના. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડનની તેમની 2 દિવસની મુલાકાત બાદ આજે નોર્વેના ઓસ્લો પહોંચ્યા છે. શ્રી મોદી ભારત અને નોર્વે વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે અને ત્રીજા ભારત નોર્ડિક શિખર સંમેલનમાં પણ ભાગ લેશે.
1: આજ પ્રધાનમંત્રી નોર્વે કે રાજા હેરાલ્ડ પંચમ ઓર રાની સોનિયા સે મુલાકાત કરેંગે. ઇસકે બાદ વે નોર્વે કે પ્રધાનમંત્રી યોનાસ ગાર સ્ટોરર કે સાથ દ્વિપક્ષીય વાર્તા કરેંગે. વે ભારત નોર્વે વ્યાપાર ઓર અનુસંધાન શિખર સંમેલન કો ભી સંબોધિત કરેંગે. કલ પ્રધાનમંત્રી તીસરે ભારત નોર્ડિક શિખર સંમેલન મે ભાગ લેંગે. વર્તમાન મે ભારત ઓર 5 નોર્ડિક દેશો કે બીચ વ્યાપાર કા મૂલ્ય 19 અરબ ડોલર હૈ. વ્યાપાર કે પ્રમુખ ક્ષેત્રો મે નવાચાર, રક્ષા, આર્કટિક ઓર જનસંપર્ક જૈસે કઈ ક્ષેત્ર શામિલ હૈ. સંગીતા ગોડબોલે, આકાશવાણી ન્યૂઝ, ઓસ્લો, નોર્વે.
0: સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમની સ્વીડન મુલાકાત અંગે જણાવ્યું કે આ મુલાકાતથી ઘણા મહત્વપૂર્ણ પરિણામો મળ્યા છે જે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપશે. તેમણે જણાવ્યું કે દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવાથી લઈને સંયુક્ત નવીનતા ભાગીદારી અને ભારત સ્વીડન ટેકનોલોજી તથા એઆઈ કોરિડોરના બીજા તબક્કાની શરૂઆતથી લઈને આગામી 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવા સુધીની ચર્ચાઓ ફળદાયી રહી છે. તેમણે સ્વીડિશ લોકો, સરકાર અને પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સનનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીને સ્વીડનના સર્વોચ્ચ સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલ

સ્ટાર સ્ટારથી સન્માનિત કરાયા હતા. કેરલમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી ડી સતીસનના નેતૃત્વ હેઠળના નવા યુડીએફ મંત્રીમંડળે આજે તિરુઅનંતપુરમ ખાતે શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા, જેમાં વી સી સતીસને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નવા મંત્રીમંડળમાં ભૂતપૂર્વ વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ કેરલમ કોંગ્રેસ પ્રમુખ રમેશ ચેન્નીથલા, વર્તમાન કોંગ્રેસ પ્રમુખ સન્ની જોસેફ, ભૂતપૂર્વ પ્રમુખ કે મુરલીધરન જેવા વરિષ્ઠ નેતાઓ સામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ વી ડી સતીશનને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં નવી રચાયેલી કેરળમ સરકારને તમામ શક્ય સમર્થનની ખાતરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે છત્તીસગઢના રાયપુરમાં ઇમરજન્સી સેવાઓનો નંબર 112 માટે 400 નવા અત્યાધુનિક વાહનોને લીલી ઝંડી આપી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રમણસિંહ અને નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધી ડાયલ 112 સેવા છત્તીસગઢના ફક્ત 16 જિલ્લાઓમાં ઉપલબ્ધ હતી. રાજ્ય સરકારે હવે આ સેવાઓનો વિસ્તાર તમામ 33 જિલ્લાઓમાં કર્યો છે. શ્રી શાહ જગદલપુર પહોંચશે અને અમરવાટિકામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. તેઓ બસ્તર કે સંઘ લોક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાના પ્રવાસે રવાના થયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે તેઓ દ્વિપક્ષીય જોડાણના વ્યાપને વધુ વિસ્તૃત કરવા માટે બંને એશિયન દેશોની મુલાકાત લેવા માટે આતુર છે. તેમણે કહ્યું કે વ્યૂહાત્મક લશ્કરી સહયોગને વધુ ગાઢ બનાવવા, સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારીને મજબૂત બનાવવા, દરિયાઈ સહયોગને વેગ આપવા અને હિન્દ પ્રશાંત ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. વિયેતનામ પ્રવાસ દરમિયાન રાજનાથસિંહ વિયેતનામના સંરક્ષણ મંત્રી જનરલ ફાન વાન ગિયાંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. દક્ષિણ કોરિયામાં તેઓ દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રી સાથે પણ દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. એક ઐતિહાસિક નિર્ણયમાં પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્ય સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે ઉપલી વયમર્યાદા વધારી છે. ગ્રુપ એની જગ્યાઓ પર ભરતી માટે ઉપલી વયમર્યાદા હવે 41 વર્ષ નક્કી કરવામાં આવી છે. ગ્રુપ બીની જગ્યાઓ માટે મર્યાદા વધારીને 44 વર્ષ કરવામાં આવી છે અને ગ્રુપ સી તથા ગ્રુપ ડીની જગ્યાઓ માટે મહત્તમ વય હવે 45 વર્ષ છે. સરકારે સ્પષ્ટતા કરી કે જ્યાં ઉચ્ચ વયમર્યાદા પહેલેથી જ અમલમાં છે ત્યાં હાલના નિયમો ચાલુ રહેશે. મહત્વપૂર્ણ છે કે જાહેર સેવા આયોગની બહારની ભરતીઓ, જેમાં રાજ્ય ઉપક્રમો, સરકારી કંપનીઓ અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનો સમાવેશ થાય છે, તે માટે મહત્તમ વયમર્યાદા પણ 45 વર્ષ રહેશે. આ નિર્ણય સત્તાવાર રીતે 11 મે 2026 અમલમાં ગણાશે. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં આજે સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં લગભગ 9 લોકોના મોત થયા છે. એક ઝડપી ટ્રક વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા વાહન સાથે અથડાઈ હતી. વાહનમાં 2 મહિલાઓ સહિત 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર પીલીભીત બસ્તી હાઇવે પર અદાલીસપુર ગામ નજીક થયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે વાહન લગભગ 10 ફૂટ દૂર ફંગોળાયું હતું. આગળ અને પાછળની સીટ પર બેઠેલા લોકોને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે 2 લોકો રસ્તા પર પટકાયા હતા. આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે. તેમણે ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી છે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની 16 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર કર્યું છે. પંચના જણાવ્યા અનુસાર આ મહિનાની 25મી તારીખે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને મતદાન 18મી જૂને યોજાશે. મતગણતરી 22મી જૂને થશે. સંબંધિત મતવિસ્તારોમાં તાત્કાલિક અસરથી આદર્શ આચારસંહિતા લાગુ કરાઈ છે. કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આજે આંતરરાષ્ટ્રીય દરિયાઈ મહિલા દિવસ પર મહિલા નાવિકોના અદમ્ય જુસ્સાની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સોનોવાલે જણાવ્યું કે ભારતમાં ઊંડા નીતિગત સુધારાઓના કારણે ભારતીય મહિલા નાવિકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે નારી શક્તિ ભારત અને વૈશ્વિક દરિયાઈ ક્ષેત્રને ઉજ્જવળ, વધુ

સમાવિષ્ટ ભવિષ્ય તરફ દોરી રહી છે અને તેનું સુકાન સંભાળી રહી છે. નીટ પેપર લીક કેસનો દોર હવે લાતુરથી મહારાષ્ટ્રના નાંદેડ સુધી વિસ્તર્યો હોવાના અહેવાલ છે. એક માતા પિતા પર તેમની પુત્રી માટે 5 લાખ રૂપિયામાં લીક થયેલ પ્રશ્નપત્ર ખરીદવાનો આરોપ છે. સીબીઆઈની એક ટીમે ગઈકાલે તે વ્યક્તિની પૂછપરછ કરી હતી અને વધુ તપાસ માટે તેને આવતીકાલે એજન્સીના પુણે કાર્યાલયમાં હાજર થવા માટે સમન્સ પાઠવાયું છે. દરમિયાન આ જ કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ અદાલતે પુણે સ્થિત આરોપી મનીષા મંધારેને 14 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી છે. આઈપીએલ ક્રિકેટમાં આજે યજમાન ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. સનરાઇઝર્સ હૈદરાબાદ 12 મેચોમાં 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી 7 મેચ જીતી છે અને પ્લે ઓફની રેસમાં મજબૂત રીતે યથાવત છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ 12 મેચોમાં 12 પોઈન્ટ સાથે 5મા ક્રમે છે. સ્વીડનની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના ઓસ્લો પહોંચ્યા. કેરલમમાં કોંગ્રેસના

0: सकता है, वेबसाइट खोलनी है और उसके जो डिटेल्स हैं। बस एक ही ध्यान रखना चाहिए कि ये करोड़ों देशवासियों के लिए, व्यवस्थाओं के लिए एक बहुत ही बड़ा माध्यम है। इसमें जो आप फॉर्म जब भर रहे हो तब इतना जरूर से प्रयास करना कि 100% सच्ची माहिती उपलब्ध करवाने की हमारी जिम्मेदारी। देखिए वो हर चीज जो डिपार्टमेंट द्वारा ये काम चल रहा है उन्होंने यही चीज ऑलरेडी देश के सामने रखी हुई है और सभी प्रकार के नियम भी वेबसाइट के अंदर दिए गए हैं।
1: ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં આગામી 1 જૂનથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. આ પહેલા આગામી 31 મે સુધી લોકો સત્તાવાર વેબ પોર્ટલ પર જાતે માહિતી ભરી વસ્તી ગણતરીમાં સહભાગી થઈ શકશે. વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ રાજ્યભરમાં હાલ લોકો સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર સ્વગણતરી અરજી વસ્તી ગણતરીમાં સહભાગી થઈ રહ્યા છે. રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે દરેક નાગરિકોને આ મહત્વની કામગીરીમાં સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી. તો ડાંગમાં આહવા સરકારી માધ્યમિક શાળામાં વસ્તી ગણતરીને લઈ વહીવટી કર્મચારીઓ, શિક્ષકો અને નિરીક્ષકે મોબાઈલ એપ ઉપયોગ, ડેટા સુરક્ષા અને ગણતરી પદ્ધતિની સઘન તાલીમ લીધી હતી. આ અંગે આહવાના મામલતદાર રજનીશ વૈષ્ણવે વધુ માહિતી આપી.
2: હાલમાં જે વસ્તી ગણતરીનું અભિયાન શરૂ થનાર છે 1 જૂનથી, એ મુજબ આહવા તાલુકા માટે વસ્તી ગણતરીદારો અને સુપરવાઇઝરોની તાલીમ અહીંયા સરકારી હાઈસ્કૂલ આહવા ખાતે શરૂ કરવામાં આવેલ છે. 18 તારીખથી 23 મે સુધી આ તાલીમ ચાલશે. ત્યારબાદ 1 જૂનથી રેગ્યુલર વસ્તી ગણતરીની કામગીરી શરૂ થનાર છે, જે માટે વસ્તી ગણતરીદારોને હાલમાં અહીંયા તાલીમ આપવામાં આવી રહેલ છે, જેમાં કુલ વસ્તી ગણતરીદાર અને સુપરવાઇઝર એમ થઈને 250 જેટલા કર્મચારીઓ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે.
1: એસટી વિભાગ દ્વારા ભાવનગર અને સુરત વચ્ચે એસટી વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરાયો. અમદાવાદ ભાવનગર વચ્ચે અને મુંબઈ દિલ્હી વચ્ચે નવો રાજમાર્ગ તૈયાર થતાં અંતર ઘટ્યું હોવાથી અમદાવાદ ભાવનગર વોલ્વો અને અમદાવાદ સુરત વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરાયો હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
3: અમદાવાદથી ભાવનગરનું જૂના રૂટનું ભાડું હતું 351 રૂપિયા હતું અને જે નવા હાઈવે તૈયાર થવાના કારણે અંતર ઘટવાના કારણે એસટીનું ભાડું 337 રૂપિયા થવા પામે છે, જેથી અમદાવાદ ભાવનગર વોલ્વોમાં 14 રૂપિયાનો ઘટાડો થવા પામે છે. અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે તૈયાર થવાના કારણે અમદાવાદ સુરતનું જે અંતર હતું તેમાં અગાઉ નહેરુનગર સુરતનું ભાડું 748 રૂપિયા હતું અને નવું ભાડું એ 669 રૂપિયા થવા પામે છે, એટલે 61 રૂપિયાનો ઘટાડો થવા પામેલ છે.
1: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ બી વિરાસત બીના સંકલ્પને મૂર્તિમંત કરતા સંગ્રહાલયો આપણી સભ્યતા અને સંસ્કૃતિને વૈશ્વિક ફલક પર નવી ઓળખ આપી રહ્યા છે. અમદાવાદનો પ્રખ્યાત ગાંધી આશ્રમ, ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય, વડનગર સ્થિત દેશનું પહેલું પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય, ગાંધીનગરના કોબા ખાતે નવનિર્મિત સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય, લોથલ ખાતે નિર્માણ પામી રહેલું વૈશ્વિક કક્ષાનું રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલ, આવા પ્રાચીન વારસાના જતન સાથે ગુજરાત આજે આધુનિક ટેકનોલોજીના સમન્વયનું ઉત્કૃષ્ટ કેન્દ્ર બન્યું હોવાનું શ્રી પટેલે વધુમાં જણાવ્યું. રાજ્યમાં આગામી 24 કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીવત છે. ત્યારબાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગની સત્તાવાર યાદી મુજબ આજે દિવસભર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે, જ્યારે ભુજ, અમરેલી, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મહત્તમ

તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેના અહેવાલ છે. રાજ્યમાં એશિયાટિક સિંહોની સુરક્ષા અંગે વન વિભાગ દ્વારા કાર્યયોજના તૈયાર કરવામાં આવી. વન વિભાગ અને રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળના અધિકારીઓ દ્વારા ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ પર સંયુક્ત નિરીક્ષણ પણ કરાયું હતું. દરમિયાન ભાવનગરના મહુવાથી લઈ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ સુધીના દરિયાઈ પટ્ટાના રાજમાર્ગ પર સિંહોની અવરજવર રહેતી હોય તેવા અંદાજે 19 થી 20 જેટલા હોટસ્પોટ એટલે કે ભૌગોલિક જગ્યા શોધવામાં આવી છે. સિંહોની સલામતી અને વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવા આ તમામ જગ્યા પર વિશેષ કામગીરી કરાશે. ભરૂચની દીકરી સંસલ પટેલે ઇંગ્લેન્ડમાં વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ ફેડરેશન WRPF UK વિશ્વકપ 2026માં સુવર્ણચંદ્રક જીત્યો છે. ભરૂચમાં માર્ગદર્શન અને તાલીમ હેઠળ તૈયારી કરનારા સંસલ પટેલ સતત મહેનત અને શિસ્તના કારણે વિશ્વસ્તરની સ્પર્ધામાં વિજય મેળવી ભરૂચના યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે. આ સિદ્ધિ બદલ WRPF ઇન્ડિયા PFI ગુજરાત સ્પોર્ટ્સ પાવર લિફ્ટિંગ એસોસિએશન દ્વારા સંસલ પટેલને અભિનંદન પાઠવવામાં આવ્યા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

0: कंपोनेंट हो जाता है। और पानी खाने के बाद इसके लिए लोग बोलते हैं कि पानी पी के आप पेट भर लोगे तो कुछ नहीं खाओगे, और प्लस वो एक टू एक्सटेंड एक तरीके से वो आपका विटामिन या मिनरल्स या खाना जो आपने खाया है उसको डाइल्यूट कर देता है, तो जो एसिड्स है स्टमक के वो उनको डिफिकल्ट बना देता है कि वो चीजें पचा दे, क्योंकि वो डाइल्यूट हो गई है, डिजोल्व हो गई है। तो जनरली हम बोलते हैं खाने के साथ ज्यादा पानी ना पिए, मना नहीं है, लेकिन हो सके तो।
1: मित्रों हमणा जाप विविध भारतीना विविध रंगी कार्यक्रमोनू सहप्रसारण माणी रह्या हता अमारा मुंबई केन्द्र परथी। ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
3: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
4: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા।
3: અરે મનસુખભાઈ હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો।
4: હે, ફોન થી શું થાય?
3: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો, લો થઈ ગયું કામ।
4: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ।
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
6: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
7: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે।
6: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત।
7: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
6: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે।
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે

0: ને જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
4: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
3: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
4: શું વાત કરે છે?
3: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
6: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે ફરી એકવાર સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

0: ફ્રિકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07923258490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07923258490.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07923258490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07923258490.

0: टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો। પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।

આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને મિત્રો, હવે પ્રસ્તુત છે આજનો પ્રાયોજિત કાર્યક્રમ NCERT.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યો પ્રાયોજિત કાર્યક્રમ NCERT. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, અને હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

0: મિત્રો, આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર. આજના કાર્યક્રમની શરૂઆત કરીએ નીતિન મુકેશ અને કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરે ગવાયેલ ઈશ્વર ફિલ્મના આ ગીતથી.
1: તાર સપ્તક, મંદિર સપ્તક.

0: સાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91129. ઈ વિટારા, ઈ નિર્ભય ભવિષ્યની સફર.
1: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે આશા ભોસલે અને કુમાર સાનુના સ્વરે ગવાયેલ કલ્કી આવાઝ ફિલ્મનું, જેને સંગીત આપ્યું છે નદીમ શ્રવણે. ગીતકાર છે સમીર.

મિત્રો, સમય અત્યારે સાંજના 6:20 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે FM ગોધરાનું. કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે આશા ભોસલે અને બપ્પી લહેરીના સ્વરે ગવાયેલ પ્રેમ પ્રતિજ્ઞા ફિલ્મનું. સંગીતકાર છે બપ્પી લહેરી અને ગીતકાર ઇન્દિવર.

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે અલકા યાજ્ઞિક અને કુમાર સાનુના સ્વરે ગવાયેલ સનમ ફિલ્મનું. સંગીતકાર છે આનંદ મિલિંદ અને ગીતકાર સમીર.

દીવાના ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું, કુમાર સાનુના સ્વરે ગવાયું, જેને સંગીત આપ્યું હતું નદીમ શ્રવણે, ગીતકાર હતા સમીર. સમય અત્યારે સાંજના 6 વાગી

41 મિનિટ અને 6 સેકન્ડ્સ થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, પ્રસારણ છે FM ગોધરાનું. કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે SP વાલા સુબ્રમણ્યમ અને લતા મંગેશકરના સ્વરે ગવાય હમ આપકે હૈ કૌન ફિલ્મનું.

મિત્રો, આજના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ સાંભળીએ. કવિતા કૃષ્ણમૂર્તિ, ઉદિત નારાયણ અને સીમા અનિલ સહગલના સ્વરે ગવાયેલ પરદેશી બાબુ ફિલ્મનું આ ગીત. ગીતકાર અને સંગીતકાર છે આનંદરાજ આનંદ.

મિત્રો, આ અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે થોડી જ વારમાં સાંભળીએ પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. દેશમાં પેટ્રોલ ડીઝલ એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ ચાલતી સ્વગણતરીમાં સહભાગી થયા. ક્ષય રોગના દર્દીઓ સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચાડવાની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીની સૂચના. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. અને ફ્રાન્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં મહેસાણાના ખેલાડી તસનીમ મીર સતત બીજી વખત વિજેતા બન્યા. સમાચાર વિગતવાર. સરકારે જણાવ્યું, દેશમાં પેટ્રોલ ડીઝલ એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના સંઘર્ષ પર આજે નવી દિલ્હીમાં આંતરમંત્રી સ્તર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું, કોઈપણ એલપીજી વિતરક પાસે કોઈ અછત નથી. જ્યારે રસાયણ અને ખાતર મંત્રાલયના સંયુક્ત સચિવ અપર્ણા એસ શર્માએ કહ્યું, ખરીફ મોસમ માટે ખાતરની

0: ઉપલબ્ધતા રાજ્યમાં 50% વધુ છે. દેશભરમાં 2 લાખ મેટ્રિક ટનથી વધુ ખાતર ઉપલબ્ધ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટર શ્રી તન્નાએ આ અંગેની સ્પષ્ટતા કરતા નાગરિકોને ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી.
1: કોઈપણ જાતની અફવાઓથી આપણે પ્રેરિત ન થઈએ. ગમે તે પરિસ્થિતિની અંદર સરકાર અને આપણું જે તંત્ર છે એને પહોંચી વળવા માટેની ખૂબ જ પૂરતી તૈયારીઓ છે. કોઈપણ જગ્યાએ પેટ્રોલ, ડીઝલની પણ ખોટી અફવાઓને માનીએ નહીં. પૂરતો જથ્થો એનર્જીનો, ગેસનો આપણી પાસે છે અને સૌ આપણે એમાં સહકાર આપીએ.
0: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આજે વહીવટી અધિકારીઓ કાર પુલિંગ એટલે કે એક જ વાહનનો ઉપયોગ કરીને એક સાથે સચિવાલય પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવાની અપીલને વ્યાપક સમર્થન મળી રહ્યું છે ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ કાર પુલિંગ વધી રહ્યું છે. આ અંગે પ્રવાસન વિભાગના ડિરેક્ટર કમ જોઈન્ટ સેક્રેટરી શિવમ તેવટિયાએ વધુ માહિતી આપી હતી.
2: सारे अधिकारी ऑफिसर्स आज कारपूल करके ऑफिस आए हैं और फोकस वर्चुअल मीटिंग्स पर भी रहेगा और हम सारी दमन दीव दादरा नगर हवेली की पब्लिक से भी अपील करते हैं कि वो ईंधन और रिसोर्सेज की बचत करें. इसी क्रम में आगे आज 7 पब्लिक बसेस भी चालू की गई हैं विभिन्न मार्गों में.
0: રાજ્યભરમાં વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ લોકો સત્તાવાર પોર્ટલ પર સ્વગણતરી પત્ર ભરી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સ્વવસ્તી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી આગામી 31 મે સુધી યોજાનારી આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત વસ્તી ગણતરી માટે શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી નાગરિકો પોર્ટલ અને મોબાઈલ દ્વારા સરળતાથી માહિતી આપી શકશે અને મળેલા સચોટ આંકડા વિકસિત ભારતના નિર્માણ અને જનકલ્યાણની નીતિ ઘડવામાં સીમાચિહ્ન સાબિત થશે. આ ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી જૂન મહિનાથી રાજ્યભરમાં 1 લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા ઘરની યાદીની ગણતરીનું કામ શરૂ કરાશે. વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ રાજ્યભરમાં હાલ લોકો સત્તાવાર પોર્ટલ SE.CENSUS.GOV.IN પર સ્વગણતરીનો વિકલ્પનો ઉપયોગ કરી જાતે પોતાની માહિતી ભરી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતથી જાતે તેમની વિગતો પોર્ટલ પર ભરી વસ્તી ગણતરીની કામગીરીમાં સહભાગી થયા. આ અંગે તેમણે પ્રતિક્રિયા આપી.
3: देखिए ये ऑनलाइन रजिस्ट्रेशन है, वो कहीं से भी रजिस्ट्रेशन करवा सकता है. वेबसाइट खोलनी है और उसके जो डिटेल्स हैं, बस एक ही ध्यान रखना चाहिए कि ये करोड़ों देशवासियों के लिए, व्यवस्थाओं के लिए एक बहुत ही बड़ा माध्यम है. इसमें जो आप फॉर्म जब भर रहे हो तब इतना जरूर से प्रयास करना कि 100% सच्ची माहिती उपलब्ध करवाने की हमारी जिम्मेदारी है.
0: શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ગાંધીનગરથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી, જ્યારે ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ પોતાના પરિવારની વિગત ઓનલાઈન ભરીને સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરાવી. આ અંગે તેમણે કહ્યું, ઓનલાઈન નોંધણી પૂર્ણ થયા બાદ અરજદારોને મોબાઈલ પર એક વિશિષ્ટ આઈડી નંબર પ્રાપ્ત થશે, જેને સાચવી રાખવો જરૂરી રહેશે. બાદમાં વસ્તી ગણતરીની ટીમ ઘરે આવશે ત્યારે માત્ર આ આઈડી નંબર આપવાથી સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકશે. ઉપરાંત છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ નાગરિકોને સમયસર સ્વગણતરી પૂર્ણ કરવા અને સાચી માહિતી આપવા અનુરોધ કર્યો.
4: આપ સૌને વિનંતી કરું કે આપ પણ આ જનગણના કાર્યક્રમમાં સ્વગણનામાં જોડાવો અને પોતે સ્વગણનાના પોર્ટલ ઉપર જઈ અને રજીસ્ટ્રેશન કરો. હું પણ આ બાબતે મારું પોતાનું રજીસ્ટ્રેશન કર્યું છે. આપને પણ વિનંતી કરું છું કે આપ પણ સ્વગણના કાર્યક્રમમાં જોડાવો એવી સૌને અપીલ કરું છું.
0: ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સત્તાવાર પોર્ટલ પર સ્વયં માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી. આ સાથે જ સુરેન્દ્રનગર અને પંચમહાલમાં પણ સબસે દૂર સબસે પહેલે સ્વ વસ્તી ગણતરી જનભાગીદારી અભિયાનનો આજથી પ્રારંભ થયો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકશો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્ષયમુક્ત ભારત અભિયાનની સમીક્ષા કરી. ગાંધીનગરના લોકભવન ખાતે યોજાયેલી બેઠકમાં બંને મહાનુભાવોએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કામગીરીની સમીક્ષા કરી. રાજ્યપાલશ્રીએ અધિકારીઓને ક્ષય નિયંત્રણની કામગીરીમાં સહેજ પણ કચાશ ન રાખવા અને લોકોમાં મહત્તમ જાગૃતિ ફેલાવવા તાકીદ કરી, જ્યારે મુખ્યમંત્રીએ ક્ષયના પ્રત્યેક દર્દી સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અધિકારીને સૂચના આપી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ક્ષયનું સંપૂર્ણ નિદાન અને સારવાર તમામ પેટા કેન્દ્ર અને સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ઉપરાંત 42 કિલોથી ઓછું વજન ધરાવતા પુખ્ત દર્દી અને 14

0: વર્ષથી નાના બાળકોને 6 મહિના સુધી રેડી ટુ ઇટ ન્યુટ્રીશિયન સ્નેક્સ એટલે કે તૈયાર પૌષ્ટિક આહાર અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલ્પસર અને બાળભૂત યોજનાઓની સમીક્ષા કરી. તેમના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં શ્રી પટેલે યોજનાની વર્તમાન સ્થિતિ અને અહેવાલ સહિતના મુદ્દાની સમીક્ષા કરી. દરમિયાન અધિકારીઓએ યોજનાની સ્થિતિ, અહેવાલ અને આગળના પગલાં અંગે મુખ્યમંત્રીને માહિતી આપી. કલ્પસર યોજના સંબંધિત નેધરલેન્ડમાં ભારત સરકાર દ્વારા કરાયેલા કરાર અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાજેતરના નેધરલેન્ડ્સ પ્રવાસ દરમિયાન કલ્પસર યોજના માટે ટેકનિકલ સહકાર અંગે નેધરલેન્ડ્સ સાથે આશયપત્ર પર હસ્તાક્ષર કરાયા હતા. આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું, આજે દિવસભર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે, જ્યારે ભુજ, અમરેલી, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાના અહેવાલ છે.
1: 18 से लेकर 24 मई तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और इसमें जो अधिकतम तापमान है अगले 24 घंटे तक कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे कम होने का रहेगा. और जो हमारे तटीय क्षेत्र है, उत्तर गुजरात की तटीय क्षेत्र, दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, इसमें अधिक आर्द्रता के कारण और जो अधिकतम तापमान है सामान्य से ऊपर होने के कारण हॉट एंड ह्यूमिड कंडीशन बने रहेगी अगले 24 घंटा तक.
0: હવામાન વિભાગે લોકોને બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન જવા, બહાર જવાની ફરજ પડે તો માથું ઢાંકીને જવા અને સતત પાણી પીતા રહેવા તેમજ હળવા રંગના કપડાં પહેરવાની અપીલ કરી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચતા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણાના બેડમિન્ટન ખેલાડી તસનીમ મીર ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેલેન્જ ટુર્નામેન્ટમાં બીજી વખત વિજેતા બન્યા. ફ્રાન્સમાં સેન્ટ ડેનિસ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ફાઇનલ સુધી તેમની સફર ઘણી પડકારજનક રહી. તેમણે ચીન, મલેશિયા, કોરિયા અને ચીની તાઇપેઈ જેવા બેડમિન્ટન ક્ષેત્રે મજબૂત ગણાતા દેશના ખેલાડીને હરાવી આ સિદ્ધિ મેળવી છે. સતત બીજી વખત વિજેતા બનવા બદલ લોકોએ તેમને શુભેચ્છા પાઠવી છે. અમદાવાદથી ભાવનગર વચ્ચે દોડતી તમામ પ્રીમિયમ બસ હવે નવનિર્મિત અમદાવાદ દુલેરા એક્સપ્રેસ રાજમાર્ગ પરથી દોડશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રાજમાર્ગ પરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરાયો છે. આ નવી વ્યવસ્થા હેઠળ અમદાવાદ તેમજ ભાવનગર તરફથી દૈનિક ધોરણે સવારે 5 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દર કલાકે સંચાલિત થતા કુલ 24 ફેરા, ગાંધીનગરથી દીવ અને ગાંધીનગરથી મહુવા માર્ગના તમામ ફેરા પણ આ નવા દુલેરા એક્સપ્રેસ રાજમાર્ગ પરથી દોડશે. આ નિર્ણયના કારણે અમદાવાદથી ભાવનગરનું ભાડું ઘટીને હવે 336 થશે. પ્રવાસન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા નાગરિકો માટે રાજ્યમાં આગામી સમયમાં વ્યાવસાયિક પ્રવાસન માર્ગદર્શક તાલીમ યોજાશે. ઇચ્છુક લોકો પ્રવાસન નિગમની વેબસાઇટ gujarattourism.com પર આગામી 23મી મે સુધી અરજી કરી શકશે. શહેરના ગાઇડ બનવા ધોરણ 12 પાસ ફરજિયાત, જ્યારે સમગ્ર ગુજરાત માટે સ્નાતક અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજિયાત હોવાનું ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ ચાલતી સ્વગણતરીમાં સહભાગી થયા. ક્ષય રોગના દર્દીઓ સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચાડવાની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીની સૂચના. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. અને ફ્રાન્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં મહેસાણાના ખેલાડી તસનીમ મીર સતત બીજી વખત વિજેતા બન્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કૃષિ જગત.

0: ભાઈ સાલે તો છે ઉનાળો, કે આપણે બેઠા બેઠા સોત્રે વાતો જ કરવાની છે.
1: બરાબર છે.
0: અને વાતો કઈ તો એવી કરવાની છે કે અલક મલકની વાતો આજે છે. સમકે ખેતીવાડીની તો વાતો આપણે રોજ કરીએ છીએ.
1: હાજી વાત છે.
0: પણ એમાં આપણે ખેતીવાડી કઈ ભાઈ ભૂલાયું તો નહીં.
1: અને
0: હું તમને એમ કહું કે ઉનાળાની ઋતુ ચાલે છે ને, એમે આપણે ખાવા પીવા મેં ઘણી કાળજી રાખવાની છે.
1: એમાં જો બપોરની જે ગરમી ખરી ને, એમાં જેને કહેવાય કે પેલો બાફલો કે છે,
0: હાસી વાત,
1: લીંબુ શરબત છે
0: હોવે,
1: પછી બહારથી આપણે જો ઘેર પહોંચી ગયા હોય તો ઘણો કેવું કે તરત પાણી પી લેશે
0: હોવે.
1: એ તરત પાણી ના પીવાય,
0: થોડીક વાર બેહવું જોઈએ.
1: શાંતિથી બેહ્યા પછી ધીરે ધીરે તમારું શરીર પાછું જેને કહેવાય ને કે ગરમીમાંથી પાછું 36-37 ડિગ્રી પર પાછું આવે, એટલે આપણું જે ઓરિજિનલ તાપમાન જેને કહેવાય ને શરીરનું, એના પર આવ્યા પછી શાંતિથી પાણી પીવું જોઈએ.
0: વાત તો તમારી વસારવા જેવી છે ખરી વિરાપી. સમકે આવી નાની નાની બાબતો જે છે ને આપણે ઘણી હસાવી પડે. પણ હું એ તમને એક વાત કહું કે જયારે આપણે ખાવા બેહે ને ઘણા, તો શું કરે છે કે ખોરાકની ઉપર ઉપર મેઠું લઈને ખાય છે. અને આ ઉપર મેઠું લઈને જે ખાય ને એનો ઘણા બધા ગેરફાયદા છે
1: ભાઈ,
0: એ શરીરને નુકસાનકારક છે.
1: અમારા વડીલો તો એમ કે ભાઈ એ વધારે પડતું મેઠું કરું, લોહીનું પાણી કરી નાખે.
0: હાસી વાત, હાસી વાત. લોહીનું પાણી કરે, બીપી વધારી દે, આડકો કઈક નબળો પાડી દે, આવું બધું ભાઈ આપણે જોણીએ.
1: એટલે એમાં ક્ષારનું પ્રમાણ પાછું વધી જાય ને
0: હો ભાઈ,
1: એટલે એને લઈને જે લોહીનું જે બંધારણ ખરું ને એમાં બહુ મોટી ગરબડ થતી હોય છે.
0: પણ વીરાભાઈ હું તમને એક વાત કહું કે પહેલા તાનના જમાનામાં આપણે મેઠું ખાતા ને, એ મેઠાના કાકરા હતા અને એ ખોઈની મેં વાટી અને આપણે ડાયર શાક ભાત જે હોય અમે નોખતા હતા. અત્યારે તો ભાઈ દરેલું આવી ગયું. એમાં બહુ આભ જમીનનો ફેર છે,
1: એટલે જમીન આસમાનનો ફેર છે. એની જેને કહેવાય ને કે ખારાશમાં ફેર છે
0: હવે.
1: અને પાછું કેવું છે કે જે તમે અનાજ ઉપરથી ખાવ અને અંદર તમે જે નાખેલું હોય એમાં પાછો ફરક પડે છે
0: ભાઈ. ટેસ્ટની તો વાત જ અલગ છે. પછી બીજું વીરાભાઈ હું તમને એવું કહું કે તાને અને જે મરસું વાટતા હતા ને એ ખલમે વાટતા હતા. અને ખલની અંદર વાટેલું મેઠું અને ખલની અંદર વાટેલું મરસું અને દરેલું મરસું આ બે પાછો આપ જમીનનો ફેર છે હો. એમે મરી મસાલો, આ મસાલો પાછા આપણે ખોયણી વાટી
1: આખો મસાલો નાખીને ખોયણી વાટી નાખતા હતા.
0: અત્યારે તો બધું દરેલું થઈ ગયું,
1: એટલે
0: પાવડર થઈ ગયો.
1: ઘણી બધી વસ્તુ એવી છે, વિજ્ઞાનના નિયમ પ્રમાણે જોઈએ ને તો ઘણી વાર કેવું છે કે આપણે અડધું લેમ્બુ નહીં સોયું બરાબર, પછી અડધું તમે ખુલ્લું મેલ દો ને તો એ ધીરે ધીરે ધીરે કેવું છે કે એની અંદર છે ને જે બધા અમુક એવા તત્વો હોય ને એ આકર્ષાતા હોય,
0: આકર્ષાય
1: કે જે એને એમાં નુકસાન કરે, પછી તમે જેનો ઉપયોગ કરો
0: હોવે. પણ
1: એમ શાકભાજી જે છે કે તમે ખાવાની હોય તે ટાઈમે સમારીને એ કરો, કે તરબૂચ છે કે શક્કર ટેટી છે એ જો તમે એકવાર સમાર દીધી અને પછી ઘણા લોકો નહીં ફ્રીઝમાં મેલ દેશે ને આ તે કરે છે કે ભાઈ તાજું રહે તાજું રહે. પણ હકીકતમાં કેવું છે કે કોઈ પણ આ ટાઈપના જે ફરફરાદી હોય ને એ એકાદ વાર સમારી લીધું,
0: હા,
1: પછી એને છે ને અડધો પોણો કલાક કલાકમાં ખાઈ જ નાખવો પડે.
0: હાસી વાત. નહીં તો એનો ટેસ્ટ જતો,
1: નહીં તો એનો ટેસ્ટ તો જતો જ રહે, એના ગુણ હોવ જતા રહે.
0: પણ જે આ વાત કરી કે ખલ મેં વાટી દરેક પ્રકારનું જે મરસું છે, લીલું મરસું છે, હુકુ મરસું છે, પછી મરી મસાલો છે, આ બધું વાટી અને આપણે દાળ શાકમાં નોખતા હતા એટલે ખાવાની કઈક મજા અલગ હતી.
1: એનું કારણ શું છે કે ઓરિજિનલ ટેસ્ટ જેને કહેવાય ને મરસું મેઠું મસાલાનો ઓરિજિનલ ટેસ્ટ આવતો હતો. હવે આ તો દરાયું હોય તો એમ જ ભેરસેરે હોય, થોડું કેટલાય ટાઈમે દરાયું હોય એટલે હુકાઈ જ્યું હોય તો કતો એક્સપાયર થવાના આરે હોય, એમાંથી રહ કહ ઉડી જ્યો હોય.
0: હા, એટલે આ ખોરાક દ્વારા જે આપણા સ્વાસ્થ્ય જે જાળવવાનું છે ને એ એપમાં હવે ઘણું બધું ભાઈ ધરમૂળથી પરિવર્તન આવી ગયું છે. અને ઘણા લોકોને શું છે લઘુતા ગ્રંથિ હોય કે ભાઈ આપણે અમુક પ્રકારના ફળ ફળાદી ખાશું તો વજન વધી જશે, અમુક પ્રકારનું ખાશું તો આપણને એસિડિટી થઈ જશે, ઘણા મોનોહન્ચિવિટી હોય, કે ગળ્યું ખાવા બેહે ને તો આખો અઠવાડિયું આખો મહિનો ગળ્યું જ ખાખા કરે, ખાટું ખાવા બેહે ને તો ખટાશની અંદર દહીં છે, પછી લેમ્બુ છે, એ જો ખાવાનું ચાલુ કરે ને તો અથાણું છે, ચમકો અત્યારે તો ઉઠનાળાની સિઝન એટલે કાચી કેરી હોય તો કેરીનો સૂંદો, તો એ મારા વાલા શુક્ર 10-15 દન સુધી એ કે ભાઈ દહીં છે કે અંબોરિયો છે કે કેરી છે આવું બધું કે છાશ છે, આ બધું સતત એકનું એક ધાર્યું ખાતું.
1: કહેવાનો અર્થ એ છે કે દરેક વસ્તુનું જે અતિ છે ને એ નકામું છે, બધું હરખે ભાગે લેવાવું જોઈએ
0: બરાબર છે.
1: અને સિઝનલ જે ફરો હોય એનાથી આપણને જેને કહેવાય ને કે લૂ લાગવી કે ગરમીની અંદર જેને પચવામાં મદદરૂપ થાય, સિઝનના જે ફળો કુદરતે જે બનાવે છે
0: બરાબર,
1: કેરી છે
0: હોવે
1: કે અન્ય જે ફળો છે

0: આ તરબૂચ છે, સકરટેટી છે, બરાબર છે, એમાં પાણી ભરપૂર હોય છે,
1: બરાબર.
0: અને એ તમારે કેવું છે કે લૂ લાગી હોય કે આવું તેવું હોય, બાફલો તો અક્સિર જેમ કેતો ચાલે
1: એમ. એટલે તમને આ પાસો કઈથી અનુભવ?
0: ભાઈ અનુભવ એનું કારણ છે કે આ ઉનાળામાં જ થઈ ગયો હતો
1: એમ.
0: હા,
1: એટલે શું થયું તો કહો.
0: એટલે એમાં એવું છે કે ભાઈ ઓફિસમાં જવાનું હોય તો એસીમાં બેહવાનું હોય,
1: બરાબર,
0: અને પછી અચાનક 4-5 કિલોમીટર બાઈક પર ફરવાનું થાય,
1: બરાબર, ને કો તો શેતરશેડે જવાનું થાય,
0: શેતરશેડે જવાનું થાય, ને પછી તમે ઘેર જાઓ એટલે જોણે પેલો તાવ આવ્યો હોય ને શરીર પેલું લુલુ થઈ ગયું હોય ને,
1: બરાબર,
0: એવી અવસ્થામાં આવી જાય.
1: ઓહો,
0: એટલે પછી ઘેર જઈને કેવું કે અડધો એક કલાકમાં બાફલો બાફલો તૈયાર કરીને જે પીધું હોય, તારે જોણે પેલો તાવ ઉતરે ને પરસેવો થઈ જાય, કેવી હાલત થાય.
1: ઓહો,
0: એમ થઈ જાય ભાઈ.
1: એટલે વીરાભાઈ, આ ખાવાની જયારે વાત આવે ત્યારે માણસ જાતે તો ખાસ હાસવું પડે છે, ઘણા છે ને રાતનું વધેલું છે ને હવાર મેં ગરમ કરી ખાય છે, પછી ઉનાળા મેં અત્યારે તો ધૂમ ધકતો તાપ એટલે કોતો તીખું અને તળેલું વધારે ખાય છે,
0: એટલે
1: પછી એમનું જે ડાયજેસ્ટ સિસ્ટમ છે પેટની જે ગરબડ છે વધતી જાય છે,
0: વધતી જાય છે,
1: પછી ના ખાવાનું ખાય, આચર કુચર ખાય, બહારનું ખાય. અત્યારે તો લગ્ન સિઝન છે,
0: પેટ બગડે એટલે પછી બધું જ બગડે ને.
1: અત્યારે તો લગ્ન સિઝન પાછી સારા છે, એટલે આજે એક લગ્ન હવાર મેં પતાય તો બીજું લગ્ન કહો તો હું હજુ ખાવાનું છે, એટલે લગ્નનું કઈ કઈ નહીં ભાઈ, આપણી આ તબિયત બગડશે. પણ આ ઉનાળા મેં જેમ બને એમ જો સાસનું સેવન કરવા આપવામાં આવે, શરબતનું સેવન કરવામાં આવે, પછી લેમડો જે છે એનો ઘણી વખત જે કુપળો છે એ કુપળનો જ્યુસ કાઢી અને એ જો પીવામાં આવે તો આપણું શરીરનું જે આરોગ્ય છે એ ભાઈ સારું જાય. હા,
0: જો મોટા ભાગની વાત છે ને,
1: હા,
0: એમાં 80% શરીરનું સ્વાસ્થ્ય એ તમારા ખાનપાન થી સારું રહેશે.
1: હાસી વાત. પણ વીરાભાઈ, ખાનપાન તો ખરું, એ તો હું તમને 1 ને 1000% લખ્યા છું, પણ જે બહારનું આ જે લારીઓ ઉપર જે આ સા નાસ્તા
0: છે, પેલું વાસી છે, ઉતરેલું છે, ખાલી ટેસ્ટ સારું ખાતા હોઈએ,
1: હા,
0: એટલે એને લઈને કેવું છે કે એ પછી અંદર ગરબડ કરે જ છે.
1: ગરબડ કરે એટલે તમારું જે દિનચર્યા બગડે, તમારું સ્વાસ્થ્ય બગડે, ના થવાના રોગો થાય અને મોણ હેરાન થઈ જાય છે.
0: એટલે ખાધા પછી એક તો પેટ જેને કહેવાય ને કે પેલું શું કહેવાય, આફરો સડી જાય, ઉપરથી એને એનું બરાબર લોહી ના બને કે આ ના થાય, એટલે પ્રતિકાર શક્તિ એ ઘટે, એટલે ગમે તે પાછો રોગનો ભોગ બનાય.
1: એટલે તમે જે કહ્યું ને એનિમિયાની તકલીફ, કે ઘણી વખત લોહીની ઉણપ, લોહી નથી બનતું, અને ઘણા લોકોને વારે ઘડીએ લોહી બનવાની ગોળીઓ, લોહી બનવાની દવાઓ પણ ખાવી પડે છે, એના લોહી
0: કુપોષણને લીધે ઘણી
1: વખત. હા, એટલે આ શું છે, આ એક પ્રકારનો કુપોષણ રોગ છે, અને કુપોષણ જે છે એ ખોરાક ઓછો ખાય તોય પણ ઘણી વખત થાય છે પાછું,
0: અને ખોરાક વધારે ખાય પણ જો આવો જંક ફૂડ ખાતો હોય એ પાછું કુપોષણ જેવું, પેટ ભરેલું લાગે પણ એનાથી કઈ પોષણ મળે
1: નહીં. એટલે આપણે જો આપણા શરીરનું સ્વાસ્થ્ય જો જાળવવું હોય તો ખાવા પીવામાં આપણે ખાસ કાળજી રાખવી જોઈએ. અત્યારે જે સિઝનલ ફળ ફળાદિ જે છે, કોઈ પણ પ્રકારના ફળ છે, એ દરેક સિઝનમાં દરેક ઋતુમાં ખાવા જોઈએ. પછી ઉપર આ મીઠું ખાવાની જે ટીપ છે એ આપણે ટાળવી જોઈએ. વાસી વધેલો ખોરાક જે દાઢાનો છે કે રાતનો છે એ ના ખાવો જોઈએ, અને બને તેટલું પાણીનો મારો ખૂબ સલાવવો જોઈએ.
0: એટલે દર 1.5-2 કલાકે હું તો કોઈ 1-2 ગ્લાસ પાણી છે ને, એટલે 10-12 ગ્લાસ પાણી દિવસનું પીવું છું,
1: અને તો અપમે નીકળવાનું ખાસ તો ટાળવું જોઈએ,
0: બને ત્યાં સુધી ટાળવું જોઈએ. અને જો નીકળીએ તો હેલ્મેટ છે, મોડે રૂમાલ છે, સસમા બરાબર પહેરી લઈએ, આ તે બધું કરીને જો નહીં કરીએ, અને સફેદ કપડો પહેરી લઈએ, આખા બૂટ મોજા, ઘણી વાર તો ઘણા લોકો હેન્ડ ગ્લોવ્સ પહેરે છે,
1: હવે
0: એટલે એમ લાગે કે ભાઈ કોઈ ઇમરજન્સી જ છે તમારે, તો પછી આ રીતે સજ્જ થઈને જો નહીં કરે તો ભાઈ ઓછા પ્રમાણમાં જેને કહેવાય ને કે અસર થાય તડકા.
1: હાસી વાત છે. પણ ઘણા લોકો ઘણી વખત ઘણી લઘુતા ગ્રંથિઓ પીડાય છે કે ભાઈ હું કેળો ખસ તો શરદી થશે, ચીકુ ખસ તો ચરબી વધશે, દૂધ પીએશ તો એસિડિટી મટી જશે. એટલે જે કોઈ પણ વસ્તુ ફળ ફળાદી દૂધ દહીં માખણ,
0: એટલે પૂર્વગ્રહથી લોકો ખાતા હોય.
1: હા,
0: અને બીજી વાત એ છે, હું તને કહું કોના, કે પહેલો જે શારીરિક શ્રમ હતો ને એની જગ્યાએ શારીરિક શ્રમ ઘટ્યો.
1: હા,
0: અને અત્યારે શું થયું છે કે બેઠાડું જીવન તો થઈ જ ગયું છે, જોડે જોડે આવા બધા વહેમો પહેરી ગયા છે,
1: હવે
0: કારણ કે લોકો બહુ જોણતા થઈ ગયા,
1: ઘણું ઘણું,
0: અને જેટલું જોણે ને એટલો વહેમ લઈને કોઈ બી વસ્તુ ખાય એટલે એની અસર થાય જ ના.
1: હા, સી વાત છે. પણ વીરાભાઈ, હવે હું તમને એમ કહું કે ટેમ થઈ ગયો છે,
0: તો પછી આપણે રેડિયો તો ચાલુ કરવો પડે ને ભાઈ.
1: ભાઈ રેડિયો ચાલુ છે પણ થોડોક અવાજ વધારવાનો છે, બીજું કશું કરવાનું નહીં.
0: પછી પેલું બટન છે ને આમ ગોલ ફેરવી દો.

મિત્રો, અત્યારે અધિક માસ ચાલે છે, અધિક જેઠ, ખરું ને મિત્રો? આપણે જાણીએ છીએ કે વર્ષના 12 જ માસ હોય અને ક્યારેક 13 માસ આવી જાય, અને 13મો માસ જે વર્ષે આવે ને ત્યારે ખેડૂતો ખૂબ જ ચિંતામાં આવી જતા હોય છે કે 13 મહિનાનું વર્ષ અને એમાં ઉનાળામાં એક મહિનો વધી જાય એટલે ખેડૂતોની ચિંતા વધારે વધી જાય કે આ ઉનાળો આમે 4 મહિનાનો અને આ વર્ષે 5 મહિનાનો, ચોમાસું ક્યારે બેસશે? બાકીના બધાને પણ ચિંતા સતાવે કે 5 મહિનાનો ઉનાળો એટલે ગરમીમાંથી રાહત ક્યારે મળશે? આવું થાય મિત્રો, પરંતુ

ચાર મહિનાનો અને આ વર્ષે 5 મહિનાનો. ચોમાસું ક્યારે બેસશે? બાકીના બધાને પણ ચિંતા સતાવે કે 5 મહિનાનો ઉનાળો એટલે ગરમીમાંથી રાહત ક્યારે મળશે. આવું થાય મિત્રો, પરંતુ વરસાદ છે ને એ અંગ્રેજી માસની તારીખ પ્રમાણે આવતો હોય છે, એટલે એવી ચિંતા રાખવાની જરૂર નથી. પરંતુ આજે વાત કરવી છે અધિક માસ વિશે. અધિક માસ, જેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે, અને આ વર્ષે તારીખ 17/5/2026 થી તારીખ 15/6/2026 દરમિયાન અધિક જેઠ માસ આવેલ છે. હિન્દુ પંચાંગ અનુસાર એક વધારાનો મહિનો, જે ચંદ્ર કેલેન્ડર અને સૌર કેલેન્ડરને સંતુલિત કરવા માટે આવતો હોય છે, અને આ વર્ષે અધિક જેઠ માસ આવેલો છે. એટલે એમ કહી શકાય કે આ વર્ષે જેઠ માસ 2 છે, એટલે કે જેઠ મહિનો જ 58 થી 59 દિવસનો છે. હવે વાત કરીએ દર 3 વર્ષે અધિક મહિનો કેમ આવે છે. ભૂગોળની દ્રષ્ટિએ વાત કરીએ તો પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવામાં લગભગ 365 દિવસ 5 કલાક અને 48 મિનિટ અને 46 સેકન્ડ થતી હોય છે. કેટલો? 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 46 સેકન્ડે પૃથ્વી સૂર્યની આસપાસ ચક્કર પૂરો કરે છે, અને આ આખા સમયગાળાને 16 વર્ષ કહેવાય છે. જ્યારે ચંદ્ર વર્ષની વાત કરીએ તો લગભગ 354 દિવસ 8 કલાક અને 14 મિનિટનો આ સમયગાળો થઈ જતો હોય છે. આમ 16 વર્ષ અને ચંદ્ર વર્ષ વચ્ચે લગભગ દર વર્ષે 11 દિવસથી વધારે કલાકનું અંતર જોવા મળે છે. આમ 1 વર્ષના 11 દિવસ મુજબ જો 3 વર્ષનો હિસાબ લગાવવામાં આવે તો લગભગ 33 દિવસ જેટલો સમય થવા જાય છે. અને આથી 16 વર્ષ અને ચંદ્ર વર્ષને સરખા કરવા માટે દર 3જા વર્ષે એક અધિક માસ આવતો હોય છે. આપણે જાણીએ છીએ કે જો ચંદ્ર વર્ષ પ્રમાણે 16 વર્ષને મેળવવામાં ના આવે તો તિથિ પ્રમાણે અજવાળ્યું અને અંધાર્યું એટલે કે સુદ અને વદ પખવાડિયાનો મેળ બેસે નહીં. આથી અધિક માસને દર 3જા વર્ષે કેલેન્ડરમાં ઉમેરી દેવાથી દરેક મહિનાનું એક પખવાડિયું અજવાળ્યું એટલે કે શુક્લ પક્ષ અને એક પખવાડિયું અંધાર્યું એટલે કે કૃષ્ણ પક્ષ સાથે ગોઠવાઈ જતું હોય છે. આમ છતાં ચોક્કસ પૂનમ અને અમાસ સાથે મેળ લગાવવા માટે દરેક માસમાં એકાદ તિથિનો ક્ષય અથવા તો કોઈ એક તિથિ 2 વખત ગણવામાં આવતી હોય છે. મિત્રો, આ છે ખગોળ ગણિત, અને આ ગણિત આપણા દેશમાં વર્ષોથી સચોટ રીતે કામ કરી રહ્યું છે. દર 3જા વર્ષે અધિક માસનો ઉમેરો કરવાથી ઋતુચક્ર પણ ગોઠવાઈ જતું હોય છે. આપણે જાણીએ છીએ અને અનુભવીએ પણ છીએ કે ફાગણ માસ આવે એટલે કેસુડો ખીલવા લાગે, પાનખર ઋતુમાં પાન ખરવા લાગે. જો દર 3જા વર્ષે અધિક મહિનો કેલેન્ડરમાં જોડવામાં ન આવે તો આ બધી જ કુદરતી પ્રકૃતિ આગળ પાછળ થઈ જાય. અને હા, આ પ્રકૃતિ સાથે જ આપણા તહેવારો પણ જોડાયેલા છે. હોળી, દિવાળી વગેરે એ પણ ચોક્કસ કુદરતી વાતાવરણની સાથે જ આવતું હોય છે. પણ જો આ અધિક માસ ગોઠવવામાં ન આવે તો હોળી, દિવાળી પણ દર વર્ષે 11 દિવસ પાછળ ખસી જાય. અને હા, કારતક, માગસર, પોષ અને મહા મહિનામાં ઠંડી પડવાને બદલે 11 દિવસ શિયાળો ઘટી જાય. આમ સતત 3 વર્ષ અધિક માસ જો ઉમેર્યા વિના કેલેન્ડર ગોઠવવામાં આવે તો પહેલા વર્ષે 11 દિવસનો ફેર પડે, બીજા વર્ષે 22 દિવસ ફેર પડવાનો શરૂ થઈ જાય. અને જો આમ જ ચલાવવામાં તો શિયાળો, ઉનાળો અને ચોમાસાની જે આપણે ચોક્કસ 4 મહિના ગણતા આવ્યા છે તે ગણિત ખોટું પડવા લાગે. આથી દર 3જા વર્ષે અધિક મહિનો કેલેન્ડર માસમાં ઉમેરવામાં આવે છે, અને તે જરૂરી પણ છે. હિન્દુ જ્યોતિષ મુજબ જે મહિનામાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરતો નથી તે મહિનાને અધિક માસ જાહેર કરવામાં આવે છે. અધિક માસ એ ફક્ત ધાર્મિક મહિનો છે તેવું નથી, પરંતુ તેનો સંબંધ ખેતી કાર્યો સાથે પણ જોડાયેલ છે. અધિક મહિનો એટલે પ્રકૃતિ અને ઋતુઓના સંતુલનનું એક વિજ્ઞાન છે, અને તેની સીધી અસર ખેતી પર થાય છે. ખેડૂતો ઋતુને ધ્યાનમાં રાખીને પાકની વાવણી કરતા હોય છે. આથી દર 3જા વર્ષે અધિક મહિનો આવતો હોવાને કારણે ખેડૂતોની ખેતી, પાકોની વાવણી ઉપર કોઈ અવળી અસર પડતી નથી. ખેડૂત મિત્રો, ચોમાસુ, ખેતી પાકો એટલે કે વર્ષા ઋતુના 4 મહિના, જેને મહિનામાં વાત કરીએ તો અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો માસમાં ચોમાસુ ગણાય છે. રવિ ખેતીની વાત કરીએ તો શિયાળામાં રવિ ખેતી થાય, અને તેની માસમાં વાત કરીએ તો કારતક, માગસર, પોષ અને મહા માસ દરમિયાન રવિ પાક લેવામાં આવતો હોય છે. અને ઉનાળુ ખેતી એ ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ માસનો સમયગાળો હોય છે. આ 4 માસ દરમિયાન ખેડૂતો જમીનને આરામ આપતા હોય છે, અથવા જેની પાસે પિયત પાણીની સગવડ હોય તે આ 4 માસ દરમિયાન ઉનાળુ પાકોની ખેતી કરતા હોય છે. અને હા, આપણે ખેડૂત મિત્રો દર વર્ષે અખાત્રીજના દિવસથી આગામી ચોમાસુ ખેતી કાર્યોની શરૂઆત કરી દેતા હોઈએ છીએ.

એમ વિચારો કે જો આ દર વર્ષે 11 દિવસનો જે ઘટાડો થતો જાય છે એ ઘટાડો દર ત્રીજા વર્ષે સેટ કરવામાં ન આવે, એટલે કે અધિક માસ ઉમેરીને સેટ કરવામાં ન આવે, તો શું થાય? આ શિયાળાના 4 માસ, ઉનાળાના 4 માસ અને ચોમાસાના 4 માસ આપણે જે ગણીએ છીએ એની ગણતરી બિલકુલ ખોટી ઠરે. આથી અધિક મહિનો ઉમેરવો ખૂબ જરૂરી હોય છે અને ખેતી કાર્યો સાથે તાલમેલ મેળવવા, તહેવારો સાથે તાલમેલ મેળવવા માટે પણ દર ત્રીજા વર્ષે અધિક મહિનો ઉમેરવામાં આવે છે. આ વર્ષનો અધિક મહિનો એટલે અધિક જેઠ માસ, અધિક જેઠ માસ જે 17મી મેથી 15મી જૂન સમયગાળા દરમિયાનનો છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના ખેડૂતો ઉનાળુ ખેડની કામગીરી કરી શકે છે. આ મહિનામાં જમીનમાં ઊંડી ખેડ કરવાથી કડક તડકો પડતો હોવાથી જમીનમાં ખેતી માટે હાનિકારક તેવા કીટકો, રોગના જીવાણુઓ અને નિંદણના બીજનો નાશ થઈ શકે છે. જમીનની ઊંડી ખેડ કર્યા બાદ થોડા દિવસ જમીન તપાવ્યા બાદ જમીનમાં કોવાયેલું છાણિયું ખાતર જમીનમાં ઉમેરી જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે. આ અધિક જેઠ માસમાં ખેડૂતો આગામી ચોમાસું ખેતી માટેના બિયારણો પણ ખરીદી કરી શકે છે. ડાંગરનું ધરુવાળ્યું પણ તૈયાર કરી શકે છે. જે ખેડૂતો પાસે પિયત પાણીની સગવડ હોય તેવા ખેડૂતો આગોતરા કપાસની વાવણી પણ શરૂ કરી શકે છે. તેમજ જો ખેડૂતો બાગાયતી વાડી તૈયાર કરવા ઈચ્છતા હોય તો આ માસમાં યોગ્ય માપના ખાડા ખોદી ખાડાને ખુલ્લા તપવા દેવા અને ત્યારબાદ તેમાં છાણિયું ખાતર ભરી વરસાદ થયેથી સમયસર રોપા રોપી શકાય છે. તેમજ ચોમાસું શાકભાજીની ખેતી માટે પણ આ અધિક માસ દરમિયાન જમીનની તૈયારી કરી શકાય. આ અધિક માસના સમયે નદી નાળા અને ખેત તલાવડીની સાફસફાઈ કરી શકાય, કારણ કે આ એક ઉત્તમ સમય છે. વધારે આપણી પાસે સમય છે એ સમયનો ઉપયોગ કરી આપણે નદી નાળા ખેત તલાવડી ઊંડા પણ કરી શકીએ છીએ. કૂવાઓની પણ જરૂરિયાત હોય તો કૂવા પણ ઊંડા કરી શકાય. તેમાં પથ્થર આવી ગયા હોય અને પાણીના તળ ઊંડા જતા રહ્યા હોય અથવા પાણી ઓછું થઈ ગયું હોય તો પથ્થર બ્લાસ્ટ કરીને પણ કૂવો ઊંડો કરી શકાય. આમ અધિક માસનો ઉપયોગ ખેડૂતો કરી શકતા હોય છે. આગામી ચોમાસુ વરસાદી પાણીના સંગ્રહ માટે વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરવા માટે પણ આ મહિનો શ્રેષ્ઠ છે. આપણા દેશમાં અધિક માસમાં શુભ કાર્યો કરવામાં આવતા નથી, પરંતુ એ વાત યાદ રાખવી કે ખેતીનું કોઈપણ કાર્ય કરવા માટે અધિક માસ નડતો નથી. અધિક માસમાં પણ ખેતીના તમામ કામ કરી શકાય છે. અધિક માસ વિશે જાણવા જેવી વાત તો એ છે કે અધિક માસ ફાગણથી લઈને આસો મહિના સુધીના 8 માસ દરમિયાન જ આવે છે. આ મિત્રો તમે નોંધજો કે અધિક માસ જ્યારે પણ આવે એ ફાગણથી લઈને આસો મહિના સુધીના 8 માસ દરમિયાન જ આવે છે, એ સિવાયના 4 માસમાં આવતો નથી. એટલે કે અધિક માસ ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો માસમાં આવતો હોય છે. તેમાં પણ ખાસ કરીને જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો મહિનો સૌથી વધુ વખત અધિક માસ તરીકે આવે છે. અને ચાલુ વર્ષે 2026માં અધિક માસ જેઠ માસમાં આવેલ છે. એક વાત એ પણ નોંધવા જેવી છે કે અધિક માસ ક્યારેક કારતક, માકસર, પોષ અને મહામાસમાં આવતો નથી, પરંતુ ક્યારેક ખૂબ જ દુર્લભ કિસ્સામાં ફાગણ મહિનામાં અધિક માસ આવી શકે છે. માકસર, પોષ અને મહામાસમાં અધિક માસ ન આવવા પાછળના વૈજ્ઞાનિક અને ખગોળીય કારણો હોય છે. જે વર્ષે અધિક માસ આવે તે વર્ષ 12 મહિનાને બદલે 13 માસનું થઈ જતું હોય છે. તેવી રીતથી ક્યારેક ક્ષય માસ પણ આવે છે. અધિક માસ એટલે એક વધારાનો મહિનો અને ક્ષય માસ એટલે એક મહિનો ક્ષય થઈ જાય, એટલે ઓછો થઈ જાય. એટલે અધિક માસમાં 12 મહિનાને બદલે 13 મહિના આવે અને ક્ષય માસને કારણે એ વર્ષે 12 મહિનાને બદલે 11 મહિનાનું વર્ષ થઈ જતું હોય છે. પરંતુ આ ક્ષય માસ ખૂબ જ ઓછા સંજોગોમાં આવે છે. ક્ષય માસ લગભગ 141 વર્ષના અંતરે આવતો હોય છે. પાછલા ક્ષય માસની વાત કરીએ તો 1982-83 વર્ષમાં ક્ષય માસ આવેલો, એટલે કે તે વર્ષ 12 મહિનાને બદલે 11 મહિનાનું હતું. અને હા, આગામી ક્ષય માસ 2124માં આવવાની સંભાવના છે. બરાબર મિત્રો, યાદ રાખજો 2124માં આગામી ક્ષય માસ આવશે. એટલે કે લગભગ અત્યારે 2026ની સાલ ચાલી રહી છે, એટલે આજથી 98 વર્ષ પછીથી ક્ષય માસ આવશે. ક્ષય માસમાં 2 મહિનાનું જોડકું બોલાય છે. જેમ કે માકસર મહિનાનો ક્ષય થાય તો કારતક માકસર મહિનો એક સાથે બોલાય છે, અને માકસર મહિનાના તહેવારો કારતક મહિનામાં ભેગા ઉજવવામાં આવે છે. ક્ષય માસ આવે અને માકસર મહિનો જ આખો ઉડી જાય તો માકસર મહિનાના જે તહેવારો હોય છે એ બધા કારતકમાં જ ઉજવવામાં આવતા હોય છે. હવે અધિક માસ વિશે વાત કરીએ તો પાછલો અધિક માસ શ્રાવણ મહિનાનો હતો અને તે 18 જુલાઈ 2023 થી 16 ઓગસ્ટ 2023 સુધીના સમયગાળાનો અધિક શ્રાવણ માસ

ઉજવવામાં આવ્યો હતો. હાલના અધિક જેઠ માસ પછી આગામી અધિક માસ 2028મો આવશે અને તે ચૈત્ર મહિનો હશે. આમ મિત્રો, હિન્દુ કેલેન્ડર એક સચોટ ખગોળ ગણિત છે અને આપણે કેલેન્ડર ઉપરથી આપણી ખેતી કાર્યો ક્યારે કરવા તે નક્કી કરી શકીએ છીએ. માટે અધિક માસ એ ખેડૂતો માટે કોઈ ઉપાધિ નથી, પરંતુ એક અવસર છે. અધિક માસનું ધાર્મિક રીતે પણ મહત્વ છે. અધિક માસમાં ભગવાન વિષ્ણુની પૂજાપાઠનું મહત્વ હોય છે. અધિક માસમાં લગ્ન, ગૃહપ્રવેશ, નવો વેપાર જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી.

0: આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્વેના તેમના સમકક્ષ જોનાસ ગાહર સ્ટોર વેપાર અને રોકાણ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ સહિતના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત. ભારત અને નોર્વેએ યુક્રેન અને પશ્ચિમ એશિયા સંઘર્ષની સ્થિતિમાં શાંતિની વહેલી પુનઃસ્થાપનાના પ્રયાસોનું સમર્થન કર્યું. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વિશ્વની કોઈ શક્તિ ભારતને રોકી શકતી નથી. ઈરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યું ઈરાન તેના હિતોનું રક્ષણ કરવા સક્ષમ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈમાં મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્વેના તેમના સમકક્ષ જોનાસ ગાહર સ્ટોરે ઓસ્લોમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. બંને નેતાઓ ભારત નોર્વે સંબંધોને હરિયાળી વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવા સંમત થયા. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે ભારત નોર્વેના આ જોડાણથી અનેક વૈશ્વિક ઉપાયો મેળવી શકાશે.
1: આજ હમ ભારત નોર્વે સંબંધો કો એક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કા સ્વરૂપ દે રહે હૈ. ઇસ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સે ક્લીન એનર્જી સે લેકર ક્લાઇમેટ રિઝિલિયન્સ, બ્લૂ ઇકોનોમી સે લેકર કે ગ્રીન શિપિંગ, હર ક્ષેત્ર મેં ભારત કી સ્કેલ, સ્પીડ ઓર ટેલેન્ટ કો નોર્વે કી ટેકનોલોજી ઓર કેપિટલ કે સાથ જોડકર હમારી કંપનીઝ ગ્લોબલ સોલ્યુશન્સ ડેવલપ કરેગી.
0: વાટાઘાટો દરમિયાન બંને નેતાએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી તથા વેપાર અને રોકાણ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત થયા. શ્રી મોદીએ સંશોધન, શિક્ષણ અને નવીનતાને આ સંબંધોના મુખ્ય સ્તંભ ગણાવ્યા.
1: રિસર્ચ, એજ્યુકેશન ઓર ઇનોવેશન ભી હમારે સંબંધો કે મજબૂત પિલર્સ બને હૈ. આજ હમને સસ્ટેનેબિલિટી, ઓશન એનર્જી, જીઓલોજી ઓર હેલ્થ જૈસે ક્ષેત્રો મેં રિસર્ચ કોઓપરેશન બઢાને પર સહમતિ બનાઈ. ઇન્જિનિયરિંગ, એઆઈ, સાયબર ઓર ડિજિટલ જૈસે સેક્ટર મેં હમ અપની યુનિવર્સિટી ઓર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કો જોડકર અપને પાર્ટનરશિપ

0: को फ्यूचर रेडी बनाएंगे।
1: બંને નેતાઓએ ભારત ઈએફટીએ વેપાર અને આર્થિક ભાગીદારી કરારથી વેપાર ટેકનોલોજી સહયોગ અને રોજગાર સર્જનમાં ઉદભવતી વિશાળ તકોનો પણ ઉલ્લેખ કર્યો. શ્રી મોદીએ નોર્વેના ઇન્ડો પેસિફિક મહાસાગર પહેલમાં જોડાવાના નિર્ણયનું પણ સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે બે મુખ્ય દરિયાઈ રાષ્ટ્ર તરીકે ભારત અને નોર્વે દરિયાઈ અર્થતંત્ર, દરિયાઈ સુરક્ષા અને ક્ષમતા નિર્માણમાં સહયોગને વધુ મજબૂત બનાવશે. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને નોર્વે બંને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સંવાદ અને રાજદ્વારીમાં માને છે. તેમણે નોંધ્યું કે કોઈપણ મુદ્દાનો ઉકેલ માત્ર સૈન્ય સંઘર્ષ દ્વારા લાવી શકાતો નથી. યુક્રેન અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે બંને દેશ શાંતિની વહેલી પુનઃસ્થાપનાના તમામ પ્રયાસોને સમર્થન આપે છે. બંને પ્રધાનમંત્રીઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોરે ભારત અને આતંકવાદ સામે વૈશ્વિક લડાઈ માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું. પાંચ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ઇટાલિયન સમકક્ષ જોર્જિયા મેલોનીના આમંત્રણ પર આવતીકાલે બે દિવસ ઇટાલીના રોમ પહોંચશે. શ્રી મોદી પ્રધાનમંત્રી મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ ઇટાલીના રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ મેટારેલાને પણ મળશે. શ્રી મોદી બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણને વધુ પ્રોત્સાહન આપવા વ્યાપારી નેતાઓ સાથે પણ વાટાઘાટો કરશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતાઓ માટે સ્વીડનના સર્વોચ્ચ સન્માન રોયલ ઓફ ધ પોલર સ્ટાર કમાન્ડ ગ્રાન્ડ કોર્સથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી નાયડુએ કહ્યું કે આ સન્માન પ્રધાનમંત્રીના નેતૃત્વ તેમજ ભારતની વૈશ્વિક ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાના તેમના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. નીટ પ્રશ્નપત્ર ગેરરીતિ મામલે કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ અત્યાર સુધીમાં દિલ્હી, જયપુર, ગુરૂગ્રામ, નાસિક, પુણે, લાતુર અને અહલ્યાનગરમાંથી 10 લોકોની ધરપકડ કરી છે. છેલ્લા 24 કલાકમાં સીબીઆઈએ વિવિધ સ્થળોએ દરોડા પાડીને અનેક ગુનાહિત દસ્તાવેજો, લેપટોપ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. અત્યાર સુધી કરાયેલી તપાસમાં ગેરરીતિ થવાના વાસ્તવિક સ્ત્રોતનો ખુલાસો થયો છે. આ કેસમાં સીબીઆઈએ નીટ યુજી પરીક્ષા માટે કોચિંગ આપતી એક ખાનગી ઇન્સ્ટિટ્યૂટના માલિક પ્રોફેસર શિવરાજ મોટેગાંવકરની ધરપકડ કરી છે. તેની કુલ 9 શાખાઓ છે અને મુખ્ય શાખા લાતુરમાં છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @newsunderscore abad ને ફોલો કરશો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે વૈશ્વિક પડકારો અને અનિશ્ચિતતાઓ છતાં ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં ભારત વેપાર મહોત્સવ માટે વેબસાઇટ પ્રારંભ કરાવતા શ્રી ગોયલે દરેક વ્યક્તિએ અથાગ મહેનત કરતા રહેવું જોઈએ તે વાત પર ભાર આપ્યો. તેમણે કહ્યું કે વિકસિત ભારત 2047ના લક્ષ્યને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ દેશના ઉદ્યોગો, વ્યાપારી સમુદાય અને લોકોમાં જુસ્સો એટલો મજબૂત છે કે વિશ્વની કોઈ જ શક્તિ ભારતને રોકી શકતી નથી.
2: विकसित भारत 2047 जो प्रधानमंत्री जी ने हम सबको प्रोत्साहित किया है अमृतकाल में मेहनत करने के लिए, वो लक्ष्य बड़ा है पर भारत के उद्योग व्यापार जगत, भारत के लोगों में जो आज उत्साह है और सफलता के लिए जिस प्रकार से पूरा देश 140 करोड़ लोग एकत्र हुए हैं, मुझे लगता है कि कोई ताकत दुनिया की ना हमें रोक पाएगी ना हमारे को थम पाएगी.
1: શ્રી ગોયલે નોંધ્યું કે ભારતનું અર્થતંત્ર સતત આગળ વધી રહ્યું છે અને નિકાસ પણ વધી રહી છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે નિકાસ આશરે $863 બિલિયન સુધી પહોંચી છે, જે ગયા વર્ષની સરખામણીમાં આશરે 5% વધારો નોંધાવે છે. શ્રી ગોયલે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો લક્ષ્ય $1 ટ્રિલિયન સામૂહિક નિકાસ હાંસલ કરવાનો છે. સરકારે જણાવ્યું છે કે દેશમાં રિફાઇનરીઓ કાર્યરત છે અને પશ્ચિમ એશિયા સંઘર્ષને કારણે આયાતમાં વિક્ષેપ છતાં ભારતમાં પૂરતો ઇંધણનો જથ્થો છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના સંઘર્ષ પર આજે નવી દિલ્હીમાં આંતરમંત્રીમંડળીય પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો સ્ટોક છે. તેમણે ભાર મૂક્યો કે કોઈપણ એલપીજી વિતરક પાસે કોઈ જ અછત નથી, પરંતુ અફવાઓ ફેલાવાને કારણે દેશના કેટલાક ભાગોમાં ગભરાટની ખરીદી જોવા મળી રહી છે.
3: हमारी रिफाइनरीज नॉर्मल ऑपरेशन पर है और हमारे पास सफिशियंट क्रूड इन्वेंट्रीज हैं, पेट्रोल, डीजल, एलपीजी और नेचुरल गैस के सफिशियंट स्टॉक्स हैं और किसी भी एलपीजी डिस्ट्रीब्यूटरशिप पर या रिटेल आउटलेट पर ड्राई आउट नहीं है. लेकिन कई जगह पर अफवाहों के चलते पैनिक बाइंग देखी जा रही है. ये भी देखा जा रहा है कि जो बल्क

0: सेल था, वो पंप सेल पर भी शिफ्ट हो रहा है।
1: ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશકિયાને અમેરિકા સાથે વાટાઘાટો કરવાના તહેરાનના નિર્ણયનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે જ્યારે ઈરાન તેના રાષ્ટ્રીય અધિકારોનું રક્ષણ કરી રહ્યું છે ત્યારે ગૌરવ સાથે રાજદ્વારી કાર્યવાહી જરૂરી છે. ઈરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે ઈરાન રાજદ્વારી જોડાણ ચાલુ રાખતા તેના હિતોનું રક્ષણ કરવા સંપૂર્ણ રીતે સક્ષમ છે. તેમણે વધતા પ્રાદેશિક તણાવ વચ્ચે રાષ્ટ્રીય એકતાના મહત્વ પર પણ ભાર મૂક્યો. આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ચેન્નાઈની ટીમે 4 ઓવરમાં 1 વિકેટે 46 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે પોઈન્ટ ટેબલમાં સનરાઇઝર હૈદરાબાદ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને અને ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનમાં 12 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પંજાબ કિંગ્સને 23 રને હરાવીને પ્લે ઓફમાં ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. અમેરિકાના એક ઉચ્ચસ્તરીય ઔદ્યોગિક પ્રતિનિધિમંડળે આજે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ સાથે ભારતમાં પરમાણુ ક્ષેત્રમાં ખાનગી રોકાણ અને ઉદ્યોગ સહયોગ માટે તકો અંગે ચર્ચા કરી. આ પ્રસંગે બોલતા ડોક્ટર સિંહે જણાવ્યું કે ભારત અને અમેરિકા આજે વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વચ્છ ઉર્જા અને ઉભરતા ક્ષેત્રોમાં મજબૂત અને ભવિષ્યલક્ષી ભાગીદારી ધરાવે છે. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે યોજાયેલી 79મી વિશ્વ આરોગ્ય સભામાં કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડા વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશક ડોક્ટર ટેટ્રોસ અધાનમ ઘેબ્રેયેસસને મળ્યા હતા. એક સોશિયલ સંદેશમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શ્રી નડ્ડાએ વૈશ્વિક આરોગ્ય સમાનતાને આગળ વધારવાની ભારતની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્વેના તેમના સમકક્ષ જોનાસ ગાહર સ્ટોર વેપાર અને રોકાણ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ સહિતના ક્ષેત્રમાં સહયોગને મજબૂત બનાવવા સંમત. ભારત અને નોર્વે યુક્રેન અને પશ્ચિમ એશિયા સંઘર્ષની સ્થિતિમાં શાંતિની વહેલી પુનઃસ્થાપનાના પ્રયાસોનું સમર્થન કર્યું. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વિશ્વની કોઈ જ શક્તિ ભારતને રોકી શકતી નથી. ઈરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યું ઈરાન તેના હિતોનું રક્ષણ કરવા સક્ષમ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર સમાપ્ત થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમના પ્રારંભે સાંભળશો મોહમ્મદ રફી અને લતા મંગેશકરને. ફિલ્મ છે જિગરી દોસ્ત. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત નિર્દેશનમાં આનંદ બક્ષીનું ગીત સાંભળશો. રામ બલરામ ફિલ્મ માટે સ્વર આપ્યો છે કિશોર કુમાર, આશા ભોંસલે અને સાથીઓએ.

આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી, આકાશવાણી અમદાવાદ વડોદરા. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. પુરુષોત્તમ ઉપાધ્યાયને સાંભળશો, ગઝલ છે જવાહર બક્ષીની.

0: શું તમે તૈયાર? હીટ સ્ટ્રોક થી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: આલાપ દેસાઈને સાંભળીએ. ગઝલ છે અમર પાલનપુરીની.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા

0: chasing a target of 181 runs. Sunrisers Hyderabad were 137 for the loss of 3 wickets in 15 overs against host Chennai Super Kings when reports last came in. Put into bat first, Chennai Super Kings posted 180 for 7 in 20 overs. And that is the end of this news bulletin.
1: Frequency modulation band 102.2 MHz per Akashvani nu a ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ આજની અમારી આ પ્રસારણ યાત્રા અહીં સમાપ્ત થાય છે. ફરી પાછા મળીશું આવતીકાલે સવારે 5:53 નવા કાર્યક્રમોની નવી પ્રસારણ યાત્રા સાથે. ત્યાં સુધી આપની મિત્ર મનીષા ડામોરને આપશો રજા. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.